નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, ગીતામૃતમના આ પ્રસારણની અંદર આપણે છેલ્લે ગુણત્રય વિભાગ યોગ એ નામનો 14મો અધ્યાય સમાપ્ત કર્યો છે. ગુણત્રય વિભાગ યોગ એ પ્રકૃતિ અને પુરુષ, જળ જગત અને આત્મા એ બે વચ્ચેના સંબંધોની ચર્ચા કરીને ત્રિગુણાતીત કઈ રીતે થઈ શકાય, આ ત્રણેય ગુણોથી મુક્ત સત્વ પણ બંધન કરતા થાય, રજસ પણ બંધન કરતા થાય, તમસ પણ બંધન કરતા થાય, તો આ સત્વ રજસ તમસથી ઉપર ઉઠીને, ખરેખર તો આ સત્વ રજસ તમસને અલગ ગણવા એ જ ભૂલ છે, કારણ કે આખી પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. સત્વનું પ્રાધાન્ય હોય કે રજસનું પ્રાધાન્ય હોય, તમસનું પ્રાધાન્ય હોય, મજળતા હોય, બાકી આખી સમસ્ત પ્રકૃતિ જે છે એ ત્રિગુણાત્મિકા છે અને પુરુષ એનાથી તદ્દન ભિન્ન નિર્લેપ છે. પણ માણસ એના સાથે છે ને, પ્રકૃતિની દેહમાં છે એટલે દેહી છે, એટલે એનામાં થોડું ઘણું પણ દેહાભિમાન હોય અને એને કારણે એને મુક્ત થવું હોય તો આ ત્રિગુણથી અતીત બનવું પડે. ત્રિગુણાતીત, એ ત્રિગુણાતીતના લક્ષણો આપણે જોયા. ત્રિગુણાતીત કેવી રીતે બનાય તે જોયું, ત્રિગુણાતીતનું ફળ શું એ આપણે જોયું, અને એ રીતે બે વાતો થઈ ગઈ. જે શરૂઆતમાં 12મા અધ્યાયના આરંભે પ્રશ્ન પૂછ્યો તો અર્જુને, કે આ સગુણ ઉપાસના અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના આ બેમાંથી વધારે શ્રેષ્ઠ કઈ, તો કૃષ્ણએ એનો જવાબ આપતા શરૂઆતમાં જ એમ કહ્યું હતું કે બંનેથી પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે છે, આ રસ્તે જાઓ કે આ રસ્તે જાઓ, પણ જ્ઞાનનો માર્ગ થોડો અઘરો ચોક્કસ છે, કારણ કે આપણને દેહનું અભિમાન હોય છે. આ વાત એ વખતે કરી હતી, તો એ વાત ચાલતા ચાલતા ચાલતા શરૂઆતમાં સગુણોપાસનાની, પછી નિર્ગુણોપાસનાની, પછી આ પ્રકૃતિ અને પુરુષની વાત આપણે ત્યાં 14મા અધ્યાયના અંત સુધીમાં જોઈ છે. 15મો અધ્યાય શરૂ થાય છે, 15મો બહુ જ સુંદર અધ્યાય કહેવાય છે. સામાન્ય રીતે લોકો એને કંઠસ્થ રાખતા હોય છે, સારા માઠા પ્રસંગે બોલવામાં આવતો હોય છે, ગાવામાં આવતો હોય છે, કારણ કે પુરુષોત્તમ યોગ છે. પણ એની શરૂઆત જે કરે છે એ આ સંસાર કેવો, અત્યાર સુધી વાત કરી ને ત્રિગુણાત્મક છે, અત્યાર સુધીમાં વાત કરી એ જડ છે, અચેતન છે, અત્યાર સુધી વાત કરી કે એ ઈશ્વરથી અલગ છે. જો માયા નામથી ઓળખીએ, જો અવિદ્યા

નામથી ઓળખીએ, જો પ્રકૃતિના નામથી ઓળખીએ, તો એના કરતા આપણી અંદર જે રહેલો આત્મા છે એ ભિન્ન છે અને એ તો પરમાત્માનો અંશ છે. આવી વાત આપણને અત્યાર સુધી કર્યા કરી છે. હવે એ 15મા અધ્યાયની શરૂઆત કરશે ત્યારે એક સુંદર રૂપકથી સંસારને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ સંસાર, આ જડ જગત જેની અંદર આપણે બધા છીએ તે કેવો. સરસ મજાનું રૂપક પ્રયોજ્યું છે. અલબત્ત આ રૂપક કઠોપનિષદમાં પણ છે, કઠોપનિષદના બીજા અધ્યાયમાં. એને અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ સમજીએ તો આપણને આ સંસારનું સ્વરૂપ સમજવું સહેલું પણ લાગે અને થોડું અઘરું પણ લાગે. આ બે વાતો તો ગીતામાં સતત છે. આપણને એમ લાગે કે આ સરળ છે તો એની અંદર કંઈક આપણને સમજવામાં મુશ્કેલ પડે એવું પણ લાગે, અને જ્યાં લાગે કે આ સરળ છે ત્યાં પ્રશ્નો ઊભા થાય. આવું તો બનશે અહીંયા પણ 15મો અધ્યાય સુંદર છે. કદાચ આ સાંભળનારમાંથી ઘણાને એ યાદ પણ હશે, કંઠસ્થ પણ હશે. આપણે 15મા અધ્યાયની શરૂઆત કરીએ છીએ. 14મા અધ્યાયમાં ગુણાતીતની, ત્રણ ગુણની, ત્રિગુણાત્મક પ્રકૃતિની, જડ જગતની વાત કરી. આ બધું જે જગત છે તે આ છે, ત્રિગુણાત્મક છે, અને છતાં ચૈતન્યહીન છે, એ વાત તો એણે આપણને કરી છે. તો એ જ જગતનું સ્વરૂપે સંસાર કેવો.

એક પીપળાનું ઉદાહરણ આપે છે, વૃક્ષ પીપળો, એનું રૂપક આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. મેં તમને કહ્યું માં રૂપક પહેલા કઠોપનિષદમાં અને બીજા ઉપનિષદોમાં પણ જરા જુદી રીતે પણ આવા રૂપકો આવેલા છે. આ રૂપક સમજી શકાય એવું છે કે પીપળો છે. ભગવાને જે વખતે વિભૂતિઓ ગણાવી એ વખતે કહ્યું હતું કે વૃક્ષોમાં હું પીપળો છું, અશ્વત્થ વૃક્ષ છે. અશ્વત્થ વૃક્ષ કહેને એટલે મને બે અર્થ યાદ આવે. એક અર્થ તો સહેલો છે, અશ્વત્થ નામનું એક વૃક્ષ જેને આપણે પવિત્ર વૃક્ષ માનીએ છીએ, જેને આપણે પિતૃઓનું પ્રતિનિધિ માનીએ છીએ. અશ્વત્થને પાણી પાઈને આજુબાજુ પ્રદક્ષિણા કરવાથી પિતૃઓ સંતોષ પામે છે એમ આપણે માનીએ છીએ. તુલસી પીપળે પાણી રેડવું એવા આપણે નિયમો કરીએ છીએ, એટલે પવિત્ર વૃક્ષ છે એમ આપણે જાણીએ છીએ. કેટલાક લોકો એમ પણ કહે છે કે કોઈ પણ વૃક્ષ હોય તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે, એમાં પીપળો સૌથી શ્રેષ્ઠ છે. એમ કહેવાય છે કે એ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પણ પ્રાણવાયુ આપતો હોય છે, એવું કહેવાય છે. પણ આપણે પરંપરામાં પીપળાને પવિત્ર માનીએ છીએ. અહીંયા પીપળાનું રૂપક સમજાયું છે, પણ અશ્વત્થ શબ્દનો એક બીજો પણ અર્થ છે, મને સ્ફુરે છે. અશ્વત્થ, શ્વઃ એટલે કાલે, આવતીકાલ, આવતીકાલને શ્વઃ એમ કહેવાય. જે આવતીકાલ સુધી રહેનાર નથી તે અશ્વત્થ. અ નહીં, અસ્વચ્છ એટલે સ્વચ્છ નહીં, તે અશ્વત્થ. શ્વત્થ એટલે આવતીકાલ રહેનાર, આજે છે આવતીકાલ નહીં હોય. ઘણી વસ્તુઓ એવી હોય છે જે આજે છે આવતીકાલ નહીં હોય. આપણે એક દીવો પેટાવ્યો, દીવો પેટાવીને નીકળ્યા, આપણે કહીએ હમણાં છે, જ્યાં સુધી ઘી છે ત્યાં સુધી બળ્યા કરશે, પછી એની મેળે ઓલવાઈ જશે, કાલે નહીં હોય. તો સંસાર વૃક્ષ એવું છે, તમે કહી શકો કે તમારા માટે એ આજે

છે કાલે નહીં હોય, કાયમી નથી. આમ કાયમી નથી એમ હું કહું છું, પણ આની અંદર જ, આ શ્લોકની અંદર જ એક શબ્દ આવે છે પ્રાહુર અવ્યયમ, એને અવ્યય પણ કહ્યું છે. અવ્યય એટલે અનાશવંત, નાશવંત નથી તે જેનામાંથી સહેજે ખૂટતું નથી, ખર્ચાતું નથી, ઓછું થતું નથી, તેને અવ્યય કહેવાય. અવ્યય વૃક્ષે એક બાજુ કહ્યું છે, બીજી બાજુ મેં અર્થ કર્યો અશ્વત્થ છે, કાયમી નથી. તો વ્યક્તિએ વ્યક્તિએ ફેર છે. હું ગંગાના કિનારે ગયો અને મને કોઈ કહે કે ગંગામાં નાહી લે ભાઈ, કાલે નહીં હોય. કાલે નહીં હોય એટલે તારા માટે નહીં હોય. ગંગાનું જળ ગંગાના કિનારે નાનાર માટે આવતીકાલે ન પણ હોય, કારણ કે એ બીજા દિવસે બીજા કોઈ ગામમાં હશે અથવા તો ત્યાંથી દૂર ગયો હશે. એ આવતીકાલે નહીં હોય. કોના માટે નહીં હોય? સવાલ આ બહુ મોટો છે. અવ્યય કહેશે એ વખતે આપણે એને સમજવા પ્રયત્ન કરીશું કે એ અવ્યય કેવી રીતે ને અશ્વત્થ કેવી રીતે. અશ્વત્થ એટલે કાલે નહીં ને, જગત આપણા માટે ચિરસ્થાયી કાયમ માટે છે નહીં, કારણ કે આપણું શરીર કાયમ માટે છે નહીં. જે શરીર આજે છે તે શરીર આવતીકાલે નહીં હોય એમ વૈજ્ઞાનિકો કહે છે. ચયાપચયની ક્રિયા ચાલુ જ છે, કોષ જન્મે છે ને મરે છે, ચાલુ જ છે ક્રિયા. એટલે સંસાર જે આજે છે તે કાલે હશે, એ ચિરસ્થાયી નથી તમારા માટે. એ માટે પણ અશ્વત્થ શબ્દ વપરાયો હોય. તો આ અશ્વત્થ શબ્દ વિશિષ્ટ રૂપે છે. અહીંયા અશ્વત્થ શબ્દનો, અશ્વત્થના રૂપકનો, અશ્વત્થ નામના વૃક્ષના રૂપકનો પ્રયોગ કર્યો છે ગીતાકારે. કોઈ પણ વૃક્ષ કેવી રીતે ઉગે? તો કે એના મૂળિયા જમીનમાં હોય, જમીનમાંથી મૂળિયા નીકળ્યા પછી એ ઉપર ઉપર ઉપર ઉપર વધતો જાય, થડ થયું ને થડમાંથી પછી ડાળીઓ ફેલાઈ ને ડાળીઓમાં પછી બીજી નાની નાની ઉપશાખાઓ આવી ને એની ઉપર પછી પાંદડા આવ્યા ને કાળે કરીને એની ઉપર ફૂલ આવ્યા ને કાળે કરીને એની ઉપર ફળ આવ્યા. કોઈ પણ વૃક્ષ આવી રીતે વર્ધમાન હોય, આ સંસાર રૂપી વૃક્ષ છે ને એ જરા જુદું છે. કેવી રીતે જુદું છે? તો કહે છે કે ઉર્ધ્વ મૂલમ અધઃશાખઃ. તમારા દુનિયાના અશ્વત્થ નામના વૃક્ષને મૂળિયા જમીનમાં હોય, નીચેની તરફ હોય, અને મૂળિયા છે ઉપરની તરફ છે. મૂળ ક્યાં છે? તો કે ઉપર છે. અશ્વત્થના, આ સંસાર રૂપી અશ્વત્થના મૂળ જે છે તે ઉપર છે. ઉર્ધ્વ મૂલમ, ઉર્ધ્વ છે કારણ કે આપણને આ પહેલા ગીતાકારે વારંવાર કહ્યું છે કે હું આ સમગ્ર જે કઈ બ્રહ્માંડ છે તેના બીજ રૂપે, મૂળ રૂપે છું, અને એનો નિવાસ તો ક્યાં? ઉર્ધ્વ, ઉર્ધ્વ, ઉર્ધ્વ. આપણે વિચારો કરતા જઈએ અને વિચારોની ગતિ ઉર્ધ્વ થતી જાય, ઊંચી થતી જાય, અને જ્યાં જઈને અટકી જાય એનાથી પણ ઉર્ધ્વ પરમેશ્વર હોય. તો એ પરમેશ્વર ઉર્ધ્વ છે. આમ ઊંચે અને નીચે એમ જ્યારે કહીએ ત્યારે તો સાપેક્ષ છે. ટેબલ ઉપર પડેલી વસ્તુ છે એ ઊંચે છે, પણ એ છતથી નીચે છે. એટલે ઊંચે અને નીચે એ શબ્દ તો સાપેક્ષ છે, રિલેટિવલી ઊંચે હોય કે નીચે હોય, પણ જ્યાંથી ઉપર કશું ના હોય એવી આપણે ઉર્ધ્વ તમની કલ્પના કરીએ. નીચે નથી જવું, કારણ કે આપણે નીચે જેમ કહીએ છીએ એટલે પડવાનું થાય છે. સીડીઓ ઉતરીને નીચે જતો હોય અને કોઈ એમ કહે કે ભાઈ એ નું અધોગમન થયું, તો આપણે કહે કે એ ભાઈ એવું નથી, આ તો નીચેની તરફ ઉતર્યો એટલું જ. તો અધ એટલે નિમ્નતા અને ઉર્ધ્વ એટલે ઊંચાઈ. જ્યાંથી આગળ કશું ન હોય, જ્યાંથી ઉપર કશું ન હોય, એવું ઉર્ધ્વ સ્થાન, ઉર્ધ્વતમ. આપણને જે ઉપર આકાશ દેખાય છે ને, આકાશ નથી, એ તો ભ્રાંતિ છે. પણ હવે આકાશથી ઉપર આપણા યાનો જવા માંડ્યા. ચંદ્રયાન ચંદ્ર સુધી પહોંચ્યું, મંગળયાન મંગળ સુધી પહોંચ્યું, ગુરુ તરફ જવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ઉર્ધ્વ ગતિ છે,

તમને સમસ્ત બ્રહ્માંડ જે દેખાય એ એક આખું વૃક્ષ છે, તો એનું મૂળ ઉર્ધ્વ છે. ઉર્ધ્વ મૂલમ અધઃશાખઃ, અને એની શાખાઓ નીચેની તરફ છે. શાખાઓ એટલે ડાળીઓ, થડિયું હોય અને થડિયા પછી એની ડાળીઓ હોય. આપણે જે વખતે પૌરાણિક સંદર્ભો લઈને વાત કરતા હોઈએ તેમ કહીએ કે બ્રહ્માજી હતા અને બ્રહ્માજીએ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું. બ્રહ્માજીની અંદરથી બધા પૂર્વ આપણા જે સંત હતા ઋષિઓ એનો પ્રાદુર્ભાવ થયો, પ્રજાપતિઓનો પ્રાદુર્ભાવ થયો. શરૂઆતમાં સૃષ્ટિ સામાન્ય હતી, અમૈથુની સૃષ્ટિ હતી, અને પછી મૈથુની સૃષ્ટિની શરૂઆત થઈને સૃષ્ટિ ફેલાતી ગઈ. એમ જો આપણે કહેતા હોઈએ તો બ્રહ્માજીએ થડ્યું છે આ વૃક્ષનું, કારણ કે એનાથી ઉપર પરબ્રહ્મ છે. એટલે પરબ્રહ્મ શબ્દ વાપરે છે. બ્રહ્માજી તો એનો એક આ સૃષ્ટિનો જ એક દિવ્ય ભાગ છે. દિવ્ય છે, બરોબર છે, પણ ભાગ છે. કોઈ પણ દેવ એની સાથે દિવ્યતા છે એમ કહી શકીએ, પણ એ ભાગ તો છે, એ આ સમગ્ર સૃષ્ટિનો જ ભાગ છે. એટલે જો મૂળ પરબ્રહ્મનું સ્થાન ઉપર હોય ને એની અંદરથી વિશ્વની શરૂઆત થઈ હોય, તો જે થડ છે એ બ્રહ્માજી છે. ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ, અને અવ્યય વૃક્ષ કયું છે? આ પાછો શબ્દ આવ્યો અવ્યય. એક બાજુ કહીએ અશ્વત્થ, કાલે નથી રહેવાનો. કોણે દીઠી છે કાલ? ન જાને જાનકીનાથ પ્રભાતે કિમ ભવિષ્યતિ. વશિષ્ઠ જેવા આવું બોલતા હોય, આપણે એનું ભાષાંતર ખોટું કરીએ છીએ, ન જાણ્યું જાનકીનાથે, પણ એમ નથી. એમ છે કે ન જાને જાનકીનાથ. આવતીકાલ શું થશે એની મને ખબર નથી. આજે અમે તૈયારીઓ કરીએ છીએ રાજ્યાભિષેકની, તમારા કાલે શું થશે ખબર નથી. હું વશિષ્ઠ જેવા કહેતા હોય તો એ અશ્વત્થ જ કહેવાય ને. કાલ શું છે ક્યાં ખબર છે? પણ આ કહે છે કે આ જે સંસાર રૂપી વૃક્ષ છે એ તો ચિરસ્થાયી છે, અવ્યય છે, અવિનાશી છે. કેવી રીતે અવિનાશી છે? તો આપણે સાદો દાખલો લઈએ. ગંગાજીમાં નાવા ગયા, જે ગંગાજીના જે પાણીમાં આપણે સ્નાન કર્યું એ પાણી તો બે કે ત્રણ દિવસમાં સાગરમાં મળી જવાનું છે. એ તો છે જ નહીં, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, અને છતાં ગંગા નિરંતર છે. ગંગાજી ત્યાં ના ત્યાં છે, નિરંતર છે, સતત છે, ચાલુ છે, અવ્યય છે. એમાં પાણી આવ્યું ને ગયું, પણ ગંગાજી છે. તો આ સંસારમાં લોકો આવ્યા, જીવ્યા, ગયા, એમની ઉત્પત્તિ સ્થિતિ લય થયો, પણ સંસાર સંસાર તો છે. જેમ પેલી નદી હોય એમ, અને એમ છે એમ પાછા સ્પષ્ટપણે કૃષ્ણ કહેતા નથી, કારણ કે એમને ખબર છે કે દરેક વસ્તુ નાશવંત છે, સંસાર પણ નાશવંત છે, નહીં તો પ્રલય શબ્દનો પ્રયોગ જ ના કરવો પડ્યો હોત. એટલે એમણે કહ્યું કે પ્રાહુ કહેવાય છે, એવું કહેવાય છે, એને આપણે આમ કહીશું. આમ છે એમ ન કહ્યું, છે એમ ઘણી વખત ઘણી જગ્યાએ કહ્યું છે, પણ અહીંયા એમ કહ્યું કે પ્રાહુ, એને અવ્યય કહેવાય છે. છંદાંસી યસ્ય પર્ણાની, પેલો વૃક્ષ તૈયાર થયું એટલે એની અંદરથી પાંદડા ફૂટ્યા, ડાળીઓ ફૂટી, પેટા ડાળીઓ ફૂટી. છંદાંસી યસ્ય પર્ણાની, અને છંદ, છંદ એટલે વેદના મંત્રોને છંદસ કહેવાય છે, વેદને છંદસ કહેવાય છે. વેદ છે એ એના પાંદડા છે, એટલે અહીંયા વેદ એમ કહેવાથી છંદાંશી એમ કહેવાથી ઋગ્વેદ યજુર્વેદ વગેરે એના પાંદડા છે એમ નહીં કહેવાનું. આપણે એ જ્ઞાનનું પ્રતીક છે, સત્વશીલતાનું પ્રતીક છે. અશ્વત્થ વૃક્ષ છે એટલે એની સત્વશીલતાની વાત કરે તો છંદાંશી યસ્ય પર્ણાની, જેના પાંદડાઓ છે એ વેદો છે, જ્ઞાન છે,

सवेद वेत। जे आ जे अश्वत्थ वृक्ष छे એટલે આ જે સંસારનું સ્વરૂપ છે એને જે સમજે તે સમજે છંદાંશય પર્ણાની એમ કે ત્યારે સમજી લો આપણે કે કોઈ પણ વૃક્ષ હોય તો પાંદડાઓ વડે એનો વિકાસ થાય છે, એના પાંદડાઓ હોય ને એનાથી એનો વિકાસ થાય છે કે એનો વિકાસ પાંદડું જૂનું થયું એટલે ખરી પડે પણ એની જગ્યાએ બીજું પાંદડું આવી જાય, પાંદડાઓથી એનો વિકાસ થાય છે। અને આપણે પહેલા કહ્યું તેમ બ્રહ્મા એ જો થડ હોય તો એની અંદરથી ઉપશાખાઓમાં પાંદડા ઉત્પન્ન થયા તો એ બ્રહ્મા બ્રહ્માજીમાંથી જ ઉત્પન્ન થયા, અને બ્રહ્માજીમાંથી જે વસ્તુઓ ઉત્પન્ન થઈ એને આપણે વેદ કહીએ છીએ, બ્રહ્માજીના મુખમાંથી ઉત્પન્ન થયા એને આપણે વેદ કહીએ છીએ। તો સંસાર રૂપી વૃક્ષની મુખ્ય શાખા થડ એ બ્રહ્માજી છે, અને એમના વડે બધા કર્મો કરનારાઓની ઉત્પત્તિ પ્રાદુર્ભાવ થયો એનાથી સંસાર બન્યો। તો વેદ વિહિત કર્મો જે લોકો કરે છે એનાથી સંસારનો વિકાસ થાય છે, એનાથી સંસારનું રક્ષણ થાય છે। પાંદડાઓ સંસારનો વૃક્ષોનો વિકાસ કરે છે અને એનું રક્ષણ કરે છે, માટે વેદો એ એના પાંદડાઓ છે। તો વેદ રૂપી પાંદડાઓ છે આ વૃક્ષને જે જાણે તે સાચું જાણે છે। યસ્તમ વેદ સવેદ વેદ, આને જે તત્વતઃ જાણે તે સાચો જ્ઞાની છે। સાચા જ્ઞાનીએ શું કરવાનું છે? આ સંસારનું સાચું સ્વરૂપ જે છે તેને જાણવાનું છે। બાકી એક બાજુ નાશવંત ને એક બાજુ ચિરસ્થાયી એમ બે શબ્દો વપરાઈ ગયા। અવ્યય છે કારણ કે પરિવર્તનશીલ છે, દૂધમાંથી દહીં બન્યું તો દૂધનો નાશ નથી થયો, પરિવર્તન થયું છે, દૂધનું દહીંમાં પરિવર્તન થયું છે। સાંખ્ય દર્શન એમ કહેશે કે દુનિયાની કોઈ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી અને દુનિયાની કોઈ વસ્તુનો નાશ થતો નથી, એટલે એ અર્થમાં નાશ નથી થતો અને અવ્યય છે, એના પરિવર્તનશીલતાને કારણે એ અવ્યય છે, પરિવર્તન પામે પણ મૂળ તો હોય। તો એ અવ્યય એવું જે આ વૃક્ષ છે એટલે એવો જે આ સંસાર છે, એવું જે સંસારનું સ્વરૂપ છે એ સ્વરૂપને જે જાણે છે તે સાચો જ્ઞાની છે। તો એટલે આમ જ થયું ને કે ભગવાનની યોગ માયાથી આ જગતનું સર્જન થયું છે, અને આપણે જે જોઈએ છીએ તે આ જગત છે જે નાશવંત હોવા છતાં અનાશવંત છે, અનાશવંત હોવા છતાં નાશવંત છે, એવા આ સંસારને સાચી રીતે જાણવાનો, અને સાચી રીતે જાણવા માટે શું કરવું? તો કે ઈશ્વરનું સ્મરણ કરવું। એને જો તમે જાણો તો તમે વેદવિત જાણનારાઓમાં જ્ઞાનીઓમાં જ્ઞાની, વેદવિદ વેદને જાણનાર, વેદ એટલે માત્ર સંહિતાઓ બોલી નાખે કોઈ માણસ, ઘણા નાંદવા ગણપતિ ગું હવા મહે એમ રટી નાખે એને વેદવિદ ન કહેવાય, એના તત્વને જાણે તો તે માણસ

એટલે વેદના તાત્પર્યને સાચી રીતે જાણવું. તો આ વૃક્ષમાંથી મુક્ત, તો આ વૃક્ષને જાણનાર કહેવાય. કેવી રીતે મુક્ત થવું એ પછી કહેવાના છે, એટલે આપણે એ વખતે જોવાના છીએ. અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલઃ. હજી આના સ્વરૂપને સમજાવે છે આપણને કે આ વૃક્ષનું સ્વરૂપ કેવું છે. તો કે અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલઃ અધશ્ચ

अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः। वृक्षनी डाळियो मोटू पीपळानो झाडो एम कल्पो था ने केटली डाळियो होय, अनेक डाळियो होय, डाळियो ऊपर अनेक पेला पांदड़ाओ होय, पांदड़ानी बाजूमां नानी नानी कूपळो फूटेली होय, ए बधानुं वर्णन करे छे ऊंधी। गुण प्रवृद्धाः अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुण प्रवृद्धाः। गुण प्रवृद्ध है એટલે ગુણથી વૃદ્ધિ પામે છે, સત્વ રજસ અને તમસ એવા ત્રણ ગુણથી, જે ત્રણ ગુણની વાત 14માં અધ્યાયમાં કરી છે। પીપળાને પાણી તો પાડવું પડે ને, તો એ વધે તો આ પાણી શું, તો કે ત્રણ ગુણ, ત્રણ ગુણ વડે, સત્વ રજસ તમસ વડે। આપણે તો સત્વ રજસ તમસ આત્મક કહ્યું છે, મૂળમાં પાણી જાય એ પાણી એની પેલી શાખા પ્રશાખાઓ રેસાઓ વડે છે, એક પાંદડા સુધી, ફૂલ સુધી, ફળ સુધી પહોંચે। તો એ શું હોય, સત્વ રજસ ને તમસ, સત્વ રજસ તમસ ગુણ પ્રવૃદ્ધ વિષય પ્રવાલા, વિષય પ્રવાલ, પ્રવાલ એટલે પેલા કૂંપળ, પાંદડાની અંદર નાની નાની કૂંપળો ફૂટે ને, કૂંપળો કેટલી બધી હોય, તો કે વિષય, આ ઇન્દ્રિયોના જેટલા વિષયો છે, રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ, આ બધા એના વિષયો છે। આંખનો વિષય જોવું, જેટલું કઈ દ્રશ્ય જગત છે એ, કાનનો વિષય સાંભળવું, તો જે કઈ શ્રાવ્ય છે તે, નાકનો વિષય સૂંઘવું, તો જે કઈ સૂંઘવા લાયક છે તે, જીભનો વિષય ચાખવું સ્વાદ, તો જે કઈ આસ્વાદો દુનિયાની અંદર છે સારા કે નરસા, તે આ બધા વિષયો છે, ઇન્દ્રિયોના વિષયો છે। ઇન્દ્રિયો આવે એટલે ઇન્દ્રિયોના વિષયો આવે, પેલા વિષયો હોય પછી ઇન્દ્રિય એને ઓળખે, ઓળખે એટલે પોતે ના ઓળખે, ઉપાડીને બુદ્ધિને મોકલે, બુદ્ધિ ઓળખે, પણ ઇન્દ્રિયોના વિષયો પોતપોતાના છે, મર્યાદિત છે। વિષય પ્રવાલા, આ વૃક્ષને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એવા બધા કૂંપળો છે, કૂંપળ સૂક્ષ્મ હોય, ઝીણી હોય, પછી પ્રગટ થાય ત્યારે એ વધારે મોટી થાય, ઇન્દ્રિયોથી થોડીક સૂક્ષ્મતા છે એના વિષયોમાં છે, તન્માત્રાઓ કહે છે સાંખ્ય તો,

0: अधश्चूर्ध्वं प्रसृताः, ए अधश्च ऊर्ध्वं प्रसृताः, આવો એક વિષય, એક અશ્વત્થ વૃક્ષ. આપણે એના આખા વર્ણનને હજુ જોવાનું બાકી છે. હવે પછીના સમયમાં આપણે એને આ આખા શ્લોકને ફરી એક વખત સમજવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર કહે છે કે અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધ વિષય પ્રવાલઃ. એને આપણે જરા વધારે સારી રીતે સમજવું પડે એમ છે. એટલે હવે પછીના સમયમાં આપણે એને સમજીશું. અત્યારે અહીંયા સમાપ્ત કરીએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM ના શ્રોતા મિત્રો, વિશ્વની દરેક પ્રજાને એનો પોતાનો વારસો અને સંસ્કૃતિ હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિનું જતન કરી શકે છે, તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે. તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે GD મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુરની આ વારસો શ્રેણીમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને ગયા એપિસોડમાં આપણે લગ્નવિધિનું આ એક અધૂરું રહેલું ગાણું આજે ફરીથી સાંભળીશું.

મિત્રો, હવે પછીની લગ્નની જે વિધિ છે તે તોરણે આવેલા વરરાજાને પોંખવાની વિધિ, જેને આપણે આપણી વ્યવહારની ભાષામાં પોંખણું કહીએ છીએ. હિન્દુ સંસ્કૃતિમાં પ્રત્યેક વિધિ વિધાનની પાછળ વૈજ્ઞાનિક, સામાજિક કે આધ્યાત્મિક વિચાર રહેલા હોય છે. ગણેશ સ્થાપનથી શરૂ કરીને કન્યા વિદાય સુધીના દરેકે દરેક પ્રસંગમાં આ ચોક્કસ હેતુ છુપાયેલો છે. અહીં વરરાજાને જુદી જુદી 7 વસ્તુઓથી પોખવામાં આવે છે. એ 7 વસ્તુઓ કઈ કઈ છે અને શા માટે એનાથી જ પોખવામાં આવે છે તેની વિગતો પણ વિશેષ રસપ્રદ અને જાણવા જેવી છે. સૌથી પહેલા તો સાસુમાં વરરાજાને લોટના મુઠિયાથી પોંખે છે. સ્વાગત વિધિ વખતે મુઠિયા ચારે દિશામાં ફેંકવામાં આવે છે. એનો ઉદ્દેશ એવો છે કે ચારે દિશાઓને અને ત્યાંથી એ દેવતાઓ તમે વરકન્યાનું રક્ષણ કરો. બીજી જે વસ્તુ છે એ ધૂસરી, બળદની કાંધે મુકાતી ધૂસરીનું પ્રતીક તોરણે અડાડી સમજ આપવામાં આવે છે કે આજથી સંસાર રથ ચલાવવા માટે પતિ પત્નીએ ધૂસરી કાંધે મૂકીને સમાન ગતિએ ધ્યેય પ્રાપ્ત કરવાનું છે. જેમ બળદગાડામાં બંને બળદો એ ધૂસરીથી એક સાથે બંધાયેલા હોય છે અને એક સાથે સમાન ચાલથી ગતિ કરે છે, એમ વરકન્યાએ પણ સંસારમાં સાથે ડગલા માંડવાના છે. ત્રીજું વસ્તુ છે મૂસળ. મૂસળ એટલે કે ખાંડવાનું સાંભેલું. એનો હેતુ એવું છે કે સાંભેલું ખાંડીને ઉપરની ફોતરી દૂર કરીને દાણાને અખંડ રાખે છે, તેમ સંસારમાં નકામી બાબતોને તમે ફેંકી દઈને તમે બંને સાથે અખંડ રહેજો. ચોથી વસ્તુ છે રવૈયો. રવૈયાનો ઉદ્દેશ એવો છે કે દંપતીએ વ્યવહાર ચલાવવા માટે પશુપાલન કરી કમાણી કરવાની છે અને એ વલોણું એટલે કે બંનેના વિચારોનું મંથન કરીને નવનીત એક માખણ પેદા કરવાનું છે અને માખણનો સ્વાદ બંને સાથે મળીને સમભાગે ચાખવાનો છે. પાંચમી વસ્તુ છે ત્રાક, એટલે કે ગૃહ ઉદ્યોગ કરીને ઘરની જવાબદારીઓ સુંદર રીતે બંને જણા નિભાવજો અને જીવન પણ પેલા સૂતરની જેમ કંતાય તો જ સફળ બને, એમ એ ત્રાકને ધ્યાનમાં રાખીને જીવન સફળ બનાવજો. છઠ્ઠી વસ્તુ છે તીર. અત્યાર સુધી વરકન્યા બંનેના લક્ષ્ય હેતુઓ જુદા હતા, પણ હવે જેમ તીરનું લક્ષ્ય એક જ હોય છે એમ વરકન્યાનું બંનેનું લક્ષ્ય એક જ હોય છે.

એ છે સંસારને શું પેરે પાર પાડવો. સાતમી વસ્તુ છે સંપુટ. સંપુટમાં માટીના બે કોડિયામાં નાણું મૂકીને એને નાડાછડીથી બાંધવામાં આવે છે. એનો ઉદ્દેશ એવો છે કે આજથી પતિ પત્નીના લગ્નના બંધનથી બંધાઈને હવે બંને દેહ જુદા હોવા છતાં બંનેનો આત્મા એક બની રહે છે અને એ રીતે જીવન જીવવાનું છે. અને આ દરેકે દરેક વસ્તુઓ એ ગ્રામ્ય જીવનની છે અને એ ગ્રામ્ય જીવનના લક્ષણો સાથે એમાંથી કંઈને કંઈને શીખવાનું લઈને આપણી આ સંસ્કૃતિ એ ઉજ્જવળ બની છે. હવે પછીનું જે ગીત છે એ વરઘોડે ચડતા અને પરણવા જતા વરરાજાને અને ચોરીમાં બેસતા પહેલા કન્યાને શરીરે જે પીઠી ચોળવામાં આવે છે એ પીઠી ચોળતી વખતનું આ ગીત છે. પહેલાના સમયમાં શરીર સૌંદર્ય અને શણગાર માટે આજના જેવા બ્યુટી પાર્લરો કે સાધનો ન હતા, એટલે લગ્નના દિવસે વર કે કન્યા ઉજળા દેખાય એ માટે પીઠી ચોળવાનો એક વિધિ કરવામાં આવતો હતો. તે સમયે એવા કોઈ સૌંદર્યની વસ્તુઓ મળતી ન હતી, એટલે મેકઅપ માટે પણ ઘરગથ્થું જે કાંઈ ચીજ વસ્તુઓ હોય એનો ઉપયોગ કરવામાં આવતો. ઘઉં અને મગને શેકીને તેને દળવામાં આવતા અને એમાં થોડીક હળદર અને પીઠી પડો ભેળવીને પીઠી બનાવવામાં આવતી. પછી જ્યારે વર કે કન્યા સ્નાન કરીને તૈયાર થાય તે પહેલા તેની ભાભી કે અન્ય નાની વહુવારુઓ તેના શરીરે આ પીઠી ચોળતી. આ પીઠી એ જ મેકઅપનું કામ કરતી. કેટલીક પછાત જ્ઞાતિઓમાં તો પીઠી ચોળ્યા પછી વરરાજાને સ્નાન પણ કરાવવામાં આવતું ન હતું. આ ઉબટન આયુર્વેદિક હતું, એની પણ ખાસ વિધિ હતી, એના પણ ખાસ ગાણા હતા. પીઠી ચોળ્યા પછી સ્નાન કરાવી મામાને બાજોટ ઉપરથી ઉતારવા તેડાવવામાં આવતા અને ત્યારે મામા તેડીને લઈ જતા અને આ પીઠી ચોળતી વખતે ઉપસ્થિત સ્ત્રીઓ આ ગાણું ગાતી, ગૌ રે મગાની પીઠડી રે. તો મિત્રો, આવું એક સુંદર ગાણું પીઠી ચોળવાનું આજે આપણે સાંભળીશું.

0: લગ્નમાં પીઠી ચોળતી વખતે ગવાતું ગીત આપ સૌએ સાંભળ્યું અને આપને સર્વેને ગમ્યું પણ હશે. તો બસ આજે મને આપ સર્વેની વચ્ચેની વિદાય આપશો અને ફરીથી મળીશું નવા એપિસોડમાં એક નવી જ વિધિ સાથે.
1: તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલન.

જ્યારે ગુલઝાર સાહેબની વાત આવે ને ત્યારે મને એક સોંગ એટલું યાદ આવે અને મને ચોક્કસપણે ગાવાનું બહુ જ મન થઈ જાય અને કદાચ તમને પણ એટલું જ મન થતું હશે અને એ હજી ગીત તમારા મનમાં ગુનગુનાવતું હશે. હું જરા બે

બહુ જ મજાની મહેફિલ જયારે ચાલી રહી છે ત્યારે ફરી આપણે સાંભળીએ ગુલઝાર સાહેબ ને અને સાથે એક મસ્ત મજાના સોંગ ને. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

જ્યારે ગુલઝાર સાહેબની રોમેન્ટિક વાતો યાદ આવે ને ત્યારે બહુ જ મજાની શાયરીઓ બનતી હોય છે. જેમ કે સુનો સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, એકદમ નાનકડી વાતમાં કેટલું સરસ કહી જાય છે. સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર અને મદ મસ્ત રહો આજના શોની સાથે.

0: Taking this spot. Fuck, I'm busy.
1: No, but it's Lumbitina.

તો મિત્રો, આજનો શો તમને બહુ જ ગમ્યો હશે, કારણ કે ગુલઝાર સાહેબની વાતોની સાથે સાથે એમના લખેલા કેટલાક મશહૂર સોંગ્સ પણ આપણે સાંભળ્યા. અને હવે આરજે હર્ષને આપો રજા, હું લઉં છું અલવિદા, અને તમે સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM ગુજરાત, અને એન્જોયમેન્ટ કરતા રહો આરજે હર્ષની સાથે.

0: चलाने से पहले हमेशा ये सुनिश्चित करें कि हेडलाइट ठीक से काम कर रही हों। सही रोशनी से रास्ता भी साफ दिखाई देता है और आसपास चल रहे वाहन भी दिखाई देते हैं।
1: अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। अब आपकी मित्र विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर। हूँ प्रियराज सौ बाळ मित्रों नु स्वागत करू छू बाळ सभा मां।
4: जंगल मां एक सिंह रहतो हतो। ते रोज शिकार पर निकळतो અને તેને ભૂખ હોય કે ન હોય પણ તે મન ફાવે તેટલા પ્રાણીનો શિકાર કરતો। આથી રોજ ઘણા પ્રાણીઓ વિના કારણે મરતા હતા।
5: ખબરાયેલા બાકીના પ્રાણીઓ સિંહના હુમલા સામે શું કરવું તે વિચાર કરવા ભેગા થયા। સભામાં બધાએ એવું નક્કી કર્યું કે રોજ એક પ્રાણી સિંહના ખોરાક તરીકે જાય। તેના બદલામાં સિંહ તે સિવાયના કોઈ પ્રાણીને મારશે નહીં। ત્રણ આગેવાન પ્રાણીઓ દરખાસ્ત લઈને સિંહ પાસે ગયા। સિંહને પણ આ વિચાર ગમ્યો।
6: વાહ સરસ,
5: તેણે કહ્યું અને પછી ઉમેર્યું,
6: પણ ધ્યાન રાખજો કે મારું ભોજન મને સમયસર મળે, કારણ કે મને ભૂખ લાગે ત્યારે હું ખૂબ જ ગુસ્સે થઈ જાઉં છું। જે દિવસે મને ભોજન નહીં મળે તે દિવસે હું તમને બધાને મારી નાખીશ।
5: નક્કી કર્યા પ્રમાણે વારાફરતી પ્રાણીઓ સિંહના ભોજન તરીકે જવા માંડ્યા।

એક દિવસ સસલાભાઈ નો વારો આવ્યો. સસલાભાઈ હતા હોશિયાર, પણ મરવું કોને ગમે? સિંહ પાસે સીધા જવા બદલે તેણે જંગલમાં ભટકવાનું શરૂ કર્યું.

0: ફરતા ફરતા તે કુવા નજીક આવ્યો. કુવાની પાળ પરથી તેણે કુવામાં પોતાનું પ્રતિબિંબ જોયું અને તેના મગજમાં એક ચમકારો થયો. તેણે સિંહને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો અને પછી તે આરામથી સિંહની ગુફા તરફ જવા નીકળ્યો.
1: આ તરફ સિંહને સમયસર ભોજન ન મળ્યું હોવાથી તે ખૂબ જ ગુસ્સામાં હતો. સસલાને જોતા જ તે ગુસ્સામાં બોલ્યો,
2: કેમ રે સસલા, તું આટલો મોડો કેમ આવ્યો? હવે હું બધા જ પ્રાણીઓને મારી નાખીશ.
3: ઓ જંગલના રાજા, મને માફ કરો, અહીં આવવામાં મોડું થયું, એ મારી ભૂલ નથી. આપ મને મારો તે પહેલા મારી વાત તો સાંભળો. આજે અમારી સભા હતી, તેમાં એમ નક્કી થયું કે તમારા ભોજન માટે એક સસલું પૂરતું નથી, તેથી પાંચ સસલા મોકલવા. અમે પાંચે સસલા અહીં આવવા નીકળ્યા, પણ રસ્તામાં અમને બીજો સિંહ મળ્યો. તેણે અમને પૂછ્યું કે અમે ક્યાં જઈએ છીએ.

0: અમે કહ્યું કે અમે તો જંગલના રાજા પાસે તેના ભોજન માટે જઈએ છીએ. આ સાંભળતા જ તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને ગર્જના કરી બોલ્યો, જંગલનો રાજા તો હું છું, તું કયા રાજાની વાત કરે છે?
1: સસલું આગળ કઈ બોલે તે પહેલા જ સિંહે ગર્જના કરી અને કહ્યું,
2: તું મને એ સિંહ પાસે પહેલા લઈ જા, આજે હું એનું જ ભોજન કરીશ.
3: સસલું બોલ્યું,
0: હા પણ એ તો એની ગુફામાં ભરાયેલો છે અને પોતાની ગુફામાં છુપાયેલા દુશ્મનને મારવો ખૂબ જ મુશ્કેલ છે.
2: તારી વાત સાચી છે, પણ ગમે તે થાય એને હું એની ગુફામાં જઈને મારી નાખીશ.
0: સારું, હું તમને ત્યાં લઈ જઈશ.
3: અને પછી બંને કુવા તરફ જવા લાગ્યા. સિંહે કુવામાં ડોક્યું કર્યું, તેને પોતાનો ચહેરો દેખાયો. મૂર્ખ સિંહ સમજ્યો કે પાણીમાં બીજો સિંહ છે.
4: તેણે ત્રાળ પાડી,
2: ડરપોક!
4: કુવામાંથી તેના અવાજનો પડઘો પડ્યો,
2: ડરપોક!
3: અને આ સાંભળીને સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે કુવામાં ભૂસકો માર્યો, પરંતુ પાણીમાં તેને બીજો સિંહ ન મળ્યો અને છેવટે તે પાણીમાં ડૂબી ગયો.
5: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

બાલ દોસ્તો, હવે હું તમને સસાભાઈ સાકળિયાની વાર્તા કરીશ. એક હતું શિયાળ અને એક હતો સસલો. બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બે જણા એકવાર ગામ ચાલ્યા. રસ્તામાં બે માર્ગ આવ્યા. એક માર્ગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે, હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાના રસ્તે ચાલ્યું અને સસલો લોઢાને રસ્તે ચાલ્યો. લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને તો ખૂબ ભૂખ લાગી હતી, તેથી એ બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું, ત્યાં તો ભાઈને ગાંઠિયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધી ને પછી લાંબા થઈ ને મઢીના બારણા બંધ કરી અને એ તો સૂઈ ગયા. એટલામાં બાવો આવ્યો ને મઢીના બારણા બંધ જોઈ અને બાવાએ પૂછ્યું, મારી મઢીમાં કોણ છે? અંદરથી સસલાભાઈએ તો ખૂબ રોફથી બોલ્યા, એ તો સસાભાઈ સાકળિયા ડાબે પગે ડામ, ભાગ બાવા નીકળતારી તુમડી તોડી નાખું. બાવો તો બીન નાઠો. ગામમાં જઈ એક પટેલને તેડી આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઈ અને બોલ્યો, બાવાજીની ઝૂંપડીમાં કોણ છે? અંદરથી રોફ કરી અને સસાભાઈ બોલ્યા, એ તો સસોભાઈ સાકળિયા ડાબે પગે ડામ, ભાગ પટેલ નીકળતારી પટલાઈ તોડી નાખું. પટેલ પણ બીનો ભાગ ભાગી ગયો. પછી પટેલ મુખી ને તેડીને આવ્યો. મુખી કહે, કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં? સુતા સુતા સસલાભાઈએ રોફ બંધ કર્યું, એ તો સસોભાઈ સાકળિયા ડાબે પગે ડામ, ભાગ મુખી નીકળતારું મુખી પણ ભાંગું. આ સાંભળી મુખી પણ બીને ભાગી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધા ગયા પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા. શિયાળને મળ્યા અને બધી વાત કહી. શિયાળને પણ ગાંઠિયા અને પેંડા ખાવાનું મન થઈ ગયું. એ કહે, ત્યારે હું પણ મઢીમાં જઈ અને ખાઈ આવીશ. સસલો કહે, પણ જો બાવો આવશે તો મઢીમાંથી બોલીશ કેવી રીતે? શિયાળ કહે, હું પણ એ તો શિયાળ ભાઈ સાકળિયાને ડાબે પગે ડામ, ભાગ બાવાની તરતારી તુમડી તોડી નાખું એમ બોલીશ. સસલો કહે, ઠીક, જાઓ ત્યારે લ્યો ગાંઠિયા અને પેંડાનો સ્વાદ. પછી શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા અને બોલ્યા, મારી મઢીમાં કોણ છે? શિયાળે હળવેથી કહ્યું, એ તો શિયાળ ભાઈ સાકરિયાને ડાબે પગે ડામ, ભાગ બાવા નીકળતારી તુંબડી તોડી નાખું. બાવાજી તો સાત પારખી ગયા એટલે કહે, ઓહો, આ તો શિયાળ છે. પછી બાવાજીએ બારણા ખેડવ્યા અને અંદર જઈ શિયાળને બહાર કાઢી ખૂબ ખૂબ માર માર્યો. શિયાળભાઈને ગાંઠિયા ને પેંડા ઠીક મળ્યા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

કાલે આપણે નિશાળમાં વિશ્વાના જોડા કોક લઈ ગયું. કહે છે કે વનકો લઈ ગયું. વનકો છે જેવો, તને એ કોણે કહ્યું? મને તો લખડો કહેતો હતો. પણ લખડો ક્યાં સાચું બોલે છે? ચાલ લખડાને જ પૂછીએ. તે હે લખડા, વનકો વિશ્વાના જોડા લઈ ગયો એ વાત સાચી કે? ભાઈ મને બરાબર ખબર નથી, પણ રામકો કહેતો હતો કે છનકે એને કહ્યું કે વનકો જોડા લઈ ગયો છે. ચાલો ત્યારે છનકાને જ પૂછીએ. એલા છનકા, આ વિશ્વાના જોડા કોણ લઈ ગયું? કોણ શું? વનકો લઈ ગયો. તો તને ક્યાંથી ખબર? મને તો ભગલો કહે છે કે વનકો જોડા લઈ ગયો છે. આ ભગલો આવે. અલ્યા ભગલા, તે વનકાને જોડા લેતા ભાળ્યો તો કે? ભાઈ ભાળ્યો તો નથી. ઓલે રવલો કહેતો તો કે વનકો જોડા લઈ ગયો. પણ આ વિશ્વ આવે. અલ્યા વિશ્વા, તારા જ જોડાની તપાસ કરીએ છીએ. કહે છે કે વનકો લઈ ગયો છે. હા ભાઈ, ઈ જ લઈ ગયો છે. મને ઓલ્યો રામલો કહેતો તો કે રવલો કહે છે કે વનકો ચોર છે. ચાલો ત્યારે રવલાને પૂછીએ. એલા રવલા, આ વિશ્વાના જોડા વનકો લઈ ગયો છે? એ નહીં તો બીજો કોણ લઈ જાય? તે જોડા લેતા ભાળ્યો તો કે? હું કઈ ત્યારે પાસે ઊભો તો એ તો ભીમલો કહેતો તો કે વનકો લઈ ગયો છે. એલા ચાલો બધા ભીમલાને ઘેર ચાલો. હે ભીમલા, તે તો વનકાને જોડા ચોરતા ભાળ્યો તો ને? ભાઈ મેં મારી નજરે નથી ભાળ્યો. કોક કહેતો તું કે વનકો ચોર છે. બાલમિત્રો મજા આવીને વાર્તામાં.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 88 95 12 99 66 88. ફરી એકવાર નંબર

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9592966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

તો આવો શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર સાથે શીખીએ સરળ સંસ્કૃત. માર્ગદર્શન આપશે શ્રી એમ એ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મયુરચંદ્ર રાજગોર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મેઘનાબેન મોદી અને છાત્ર તરીકે શ્રી પરીક્ષિતભાઈ જોશી. તો આવો શીખીએ સરળ.

મિત્રો, સરળ સંસ્કૃત શીખવામાં આપણે આજે કેટલાક સંબંધવાચક પદોનો અભ્યાસ કરીશું. આગળ આપણે જોયું છે કે નો ની નુના એવો સંબંધ દર્શાવવા માટે આપણે સ્યહ અથવા યાહા એવા પ્રત્યયો લગાવતા હોઈએ છીએ. આજે એ પ્રત્યયોને ફરીથી આગળ અભ્યાસ કરીએ એ પહેલાં આજનું સુભાષિત લઈએ. કાક

0: अल्पाहारी गृहत्यागी विद्यार्थी पंचलक्षणम मित्रों आ सुभाषित मां विद्यार्थी ना पांच लक्षणों कहवाया छे। एमा पहलू लक्षण छे श्वान निद्रा, एटले के श्वान कूतरा जेवी ऊंघ होवी जोईए, क्यारेक पलक झपकारी अने जागी जईए, सहज अवाज आवे तो आँख खुली जाए, एनी ऊंघ टुकड़े टुकड़े हो, एटले श्वान निद्रा। काक चेष्टा एवो पहलो शब्द छे। કાગડાની જેમ ડોળો ફરતો હોય બધી જ બાજુએ ડોળો ફેરવીને વારા ફરતી ધ્યાન રાખે, બગલા જેવું એનું ધ્યાન હોય કે માછલી તરત પકડી લે, એટલે લક્ષ્ય તરફ સતર્ક હોય। નિદ્રા પણ શ્વાન જેવી હોય, બહુ ઓછું ખાનારો હોય, અલ્પાહારી, અને છેલ્લે કહ્યું છે ગૃહત્યાગી। ગૃહત્યાગનો મતલબ એ છે કે વિદ્યાભ્યાસ માટે ગુરુકુલમાં રહે અથવા તો વધારે સમય ઘરથી બહાર રહીને ભણવામાં આપે। આમ વિદ્યાર્થીએ એના ગુણો છે કે આવો વિદ્યાર્થી સતત એકાગ્રચિત બની, ઓછી ઊંઘ લઈ, ઓછો ખોરાક લઈ અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરીને, ગૃહત્યાગ કરીને, પરિશ્રમ કરીને, પુરુષાર્થ કરીને ફળ પ્રાપ્ત કરી શકે, વિદ્યાર્થીનું આ લક્ષણ છે। મિત્રો, આજે આપણે સરળ સંસ્કૃતમાં કેટલાક પ્રત્યયો જે સંબંધ દર્શાવતા હોય, અગાઉ આપણે અભ્યાસ કર્યો છે એવા પ્રત્યયોને આગળ આજે ફરીથી જોઈશું અને કેટલાક નવા વાક્યો અને શબ્દોથી કેટલાક નવા વાક્યો બનાવીશું। આગળ આપણે જોયું કે દશરથનો પુત્ર રામ છે, આપણે એમ કહીએ કે દશરથનો દીકરો રામ, તો આપણે દશરથ શબ્દની પાછળ શ્ય પ્રત્યય લગાવીએ છીએ, એટલે કે દશરથસ્ય પુત્ર રામઃ। બીજું ઉદાહરણ લઈએ, શિવસ્ય પુત્ર ગણેશઃ, વાસુદેવસ્ય પુત્ર કૃષ્ણઃ, વસુદેવસ્ય પુત્ર કૃષ્ણઃ। તો દશરથસ્ય, શિવસ્ય, વસુદેવસ્ય, આમ શબ્દની પાછળ આપણે સ્ય લગાવીએ છીએ પુલ્લિંગમાં, તો એ સંબંધ દર્શાવે છે અને આવા સંબંધથી આપણે એક વ્યક્તિ અથવા એક વસ્તુનો બીજી વસ્તુ સાથેનો સંબંધ ઓળખી શકીએ છીએ, એનો પરિચય થાય છે। વિદ્યાલયો ઘણા હોય પણ એનું નામ એનો સંબંધ દર્શાવતું હોય, તો આપણે એમ કહીએ કે ભાઈ વિદ્યાલયસ્ય નામ આદર્શઃ, તો આદર્શ એવો સંબંધ, એના નામનો સંબંધ પેલા વિદ્યાલય સાથે છે। તો આવા બીજા કેટલાક નામ સાથે આપણે સંબંધ જોડી શકાય, જેમ કે મારું નામ છે તો આપણે શરૂઆતથી પરિચય લેવા માટે જ મમો શબ્દ પ્રયોગ કર્યો હતો, પણ આપણે એમ કહીએ કે યુવકનું નામ મયુર છે તો યુવકસ્ય નામ મયુરઃ, યુવકસ્ય નામ પરીક્ષિતઃ, એટલે નામ શબ્દ જ્યારે આપણે જોડીએ તો આપણે સંબંધ સ્પષ્ટ કરી શકીએ છીએ। એટલે સ્ય પ્રત્યય લગાવીને પુલ્લિંગમાં કેટલાક શબ્દોને આપણે સંબંધથી દર્શાવી શકીએ છીએ। તો અહીં કેટલાક શબ્દોનો પરિચય કરીએ આપણે, જેમ કે વિદ્યાલય, તો વિદ્યાલયનું નામ સ્ય લગાવીને બોલી શકીએ,
1: વિદ્યાલયસ્ય નામ નચિકેતા,
0: ખૂબ સરસ,
2: વિદ્યાલયસ્ય નામ સ્વસ્તિકઃ,
0: હા,
1: વિદ્યાલયસ્ય નામ આદર્શઃ,
2: વિદ્યાલયસ્ય નામ સંસ્કારઃ,
1: વિદ્યાલયસ્ય નામ વિદ્યા મંદિરઃ,
0: હા, વિદ્યાલયસ્ય નામ વિવેકાનંદઃ। આમ નામ શબ્દની જોડાઈને આપણે કોઈનો સંબંધ ઓળખી શકીએ છીએ। જેમ વ્યક્તિનું નામ હોય એમ કોઈ પણ નામને કોઈની સાથે સંબંધ હોય છે, તો આપણે એને ઓળખાવવા માટે સ્ય એવો પુલ્લિંગમાં શબ્દ પ્રયોગ કરતા

0: ફરી પાછા આપણે વૃક્ષને પણ એ રીતે ઓળખી શકીએ, વૃક્ષોના નામ બોલીએ તો
1: વૃક્ષસ્ય નામ નીમઃ,
2: વૃક્ષસ્ય નામ આમ્રઃ,
1: વૃક્ષસ્ય નામ પીપલઃ,
2: વૃક્ષસ્ય નામ વટઃ.
0: હા, તો મિત્રો નીમઃ એટલે કે લીમડો, આમ્રઃ એટલે આંબો, પીપલઃ એટલે કે પીપળો, અને વટઃ એટલે કે વડલો. તો વૃક્ષસ્ય એવું આપણે બોલીએ છીએ ત્યારે એની સાથે એનો સંબંધ એના નામથી જોડાઈ જાય છે. હવે આપણે દેવાલયોના નામ નક્કી કરીએ, સ્ય લગાવીને બોલી શકીએ.
2: દેવાલયસ્ય નામ જલારામઃ,
1: દેવાલયસ્ય નામ સોમેશ્વરઃ,
2: દેવાલયસ્ય નામ અંબિકા,
1: દેવાલયસ્ય નામ પાતાળેશ્વરઃ.
0: ખૂબ સરસ. તો દેવાલયસ્ય એટલે કે મંદિરનું, દેવાલયનું નામ આપણે બોલ્યા. આપણે આવી રીતે દેવનું નામ પણ બોલી શકીએ. દેવસ્ય નામ મહેશઃ,
1: દેવસ્ય નામ ગણેશઃ,
0: હા,
2: દેવસ્ય નામ કૃષ્ણઃ,
1: દેવસ્ય નામ ઇન્દ્રઃ.
0: ખૂબ સરસ. એટલે આ સ્ય લગાવીને આપણે પુરુષસ્ય, યુવકસ્ય, વિદ્યાલયસ્ય, વૃક્ષસ્ય એવા અનેક સંબંધો બોલી શકીએ. ધારો કે ચિત્રકાર હોય અને એનું નામ આપણે બોલવું હોય તો
2: ચિત્રકારસ્ય નામ પિકાસો.
0: હા, અને જો કોઈ ગાયક હોય અને એનું નામ બોલવું હોય તો
1: ગાયકસ્ય નામ ઉદિત નારાયણ,
2: ગાયકસ્ય નામ અરિજિત સિંહ,
1: ગાયકસ્ય નામ
0: કુમાર સાનુ. તો મિત્રો વૃક્ષ વૃક્ષસ્ય, દેવ દેવસ્ય, ગાયક
2: ગાયકસ્ય,
0: લેખક
1: લેખકસ્ય,
0: શિક્ષક
1: શિક્ષકસ્ય,
0: છાત્ર
1: છાત્રસ્ય.
0: હા, તો

0: શ્ય શબ્દથી આપણે આગળનો સંબંધ બતાવી શકીએ. એવી જ રીતે સ્ત્રીલિંગ માટે યાહા એવો પ્રત્યય આપણે લગાવવો જોઈએ, એનાથી આપણે એનો સંબંધ દર્શાવી શકીએ. જેમ કે પાર્વત્યાહ પુત્ર ગણેશ, એટલે કે પાર્વતીનો પુત્ર ગણેશ છે. પાર્વતી તો પાર્વત્યાહ. આપણે એમ પણ કહી શકીએ કે સીતાના પતિ રામ છે, તો આપણે બોલીએ સીતાયાહ. જેમ પાર્વતીને પાર્વત્યાહ, એમ સીતાને સીતાયાહ. તો યાહા પ્રત્યય પાછળ લગાવવાનો છે. દેવી હોય તો
1: દેવ્યાહ.
0: ખૂબ સરસ. તો દેવ્યાહ એનો સંબંધ એના નામ સાથે હોય, તો આપણે દેવીનું નામ બોલવું હોય તો કહી શકીએ દેવ્યાહ નામ
1: લક્ષ્મી.
0: હા,
2: દેવ્યાહ નામ સરસ્વતી.
1: દેવ્યાહ નામ શારદા.
2: દેવ્યાહ નામ પાર્વતી.
0: ખૂબ સરસ. જેવી રીતે દેવી દેવ્યાહ, નદી નદ્યાહ, તો આપણે નદીના પણ નામો બોલી શકીએ.
1: નદ્યાહ નામ નર્મદા.
2: નદ્યાહ નામ યમુના.
1: નદ્યાહ નામ ગંગા.
2: નદ્યાહ નામ ગોદાવરી.
0: ઉત્તમ. તો નદી નદ્યાહ, દેવી દેવ્યાહ. કોઈ મહિલા હોય તો મહિલા યાહ, બાલિકા હોય તો બાલિકા યાહ. આપણે મહિલાઓના નામ પણ બોલી શકીએ પરિચય અને સંબંધ બતાવવા માટે. જેમ કે મહિલા યાહ નામ મેઘના.
1: મહિલા યાહ નામ ગીતા.
2: મહિલા યાહ નામ દીપિકા.
1: મહિલા યાહ નામ અંકિતા.
2: મહિલા યાહ નામ વૈભવી.
0: આ રીતે દેવ્યાહ, મહિલા યાહ, નદ્યાહ વગેરે યાહ શબ્દથી આપણે સંબંધ સ્ત્રીલિંગવાચક શબ્દોમાં દર્શાવી શકીએ. અને હવે આપણે જોઈએ નપુંસકલિંગ શબ્દોમાં. તો જેમ પુલ્લિંગમાં આપણે શ્ય શ્ય શબ્દને જોડીએ છીએ, એવી જ રીતે નપુંસકલિંગમાં પણ શ્ય પ્રત્યયને આપણે જોડવો જોઈએ અને એને પણ કોઈ નામ સાથે દર્શાવી શકીએ. તો જેમ કે ફળ હોય તો ફલસ્ય નામ આમ્રમ.
1: ફલસ્ય નામ કદલી ફલમ.
0: હા,
2: ફલસ્ય નામ સેવહ.
1: ફલસ્ય નામ ચીકુ ફલમ.
0: સરસ. એ જ રીતે પુસ્તક હોય તો પુસ્તકસ્ય.
1: પુસ્તકસ્ય નામ ગીતા.
2: પુસ્તકસ્ય નામ રામાયણમ.
1: પુસ્તકસ્ય નામ મહાભારત.
2: પુસ્તકસ્ય નામ મેઘદૂત.
1: પુસ્તકસ્ય નામ કાદંબરી.
0: ખૂબ સરસ. જો ફૂલ હોય તો પુષ્પસ્ય.
1: પુષ્પસ્ય નામ કમલમ.
2: પુષ્પસ્ય નામ ચંપક.
1: પુષ્પસ્ય નામ પાટલ.
2: પુષ્પસ્ય નામ શિરીષ.
0: હા, તો મિત્રો આ રીતે પુલ્લિંગમાં પણ શ્ય પ્રત્યય જોડાય છે, સ્ત્રીલિંગમાં યા પ્રત્યય જોડાય છે, યાહા એવું સરસ ઉચ્ચારણ કરવું જોઈએ, અને નપુંસકલિંગમાં પણ શ્ય પ્રત્યય જોડાય છે. તો સંબંધ માટેના આ પ્રત્યયને આપણે યાદ રાખીશું. ફરી મળીશું, નવા કેટલાક પદોનો અભ્યાસ કરીશું.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આજે આપણે જવાના છીએ પતિયાલા. પંજાબમાં આપણે ફરી રહ્યા છીએ અને પટિયાલા, આમ તો ઘણા મૂવીઝ અને સિરિયલ્સમાં આપણે આ શબ્દને પટિયાલા તરીકે સાંભળતા હોય છે, પણ એ જ્યારે લખાય ત્યારે પતિયાલા લખાતું હોય છે. આની સ્થાપના 1753માં મહારાજા અબ્બાસીએ કરેલી, જેના શાબ્દિક અર્થ પ્રમાણે તેનું નામ છે મુલક, હકુમત, અથવા તો આબા, અર્થાત આબાનું મુલક. 1948માં પૂર્વ પંજાબના રાજાઓના રાજ્યો એકઠા થવાને કારણે બનેલા PEPSU એટલે કે પતિયાલા એન્ડ ઇસ્ટ પંજાબ સ્ટેટ ઓફ યુનિયન નવા રાજ્યનું એ પાટનગર બન્યું. પતિયાલાના શાસકો કળા, કારીગરીના

આશ્રયદાતા અને ઉત્તેજક હતા. તેને કારણે આ શહેર પંજાબી ભાષા અને સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર બન્યું. આગળ જતા એક જગ્યા આવે છે, કિલ્લા મુબારક. શહેરના હાર્દમાં આવેલો આ કિલ્લો 1764માં મહારાજા આબાસિંગે કુચીગુરીની જગ્યા પર બંધાવ્યો. રાજકુટુંબો પણ અહીંયા રહેતા હતા અને એ નિવાસી વિસ્તાર કિલ્લા

જમણે આવેલો દરબાર ખંડ ત્યાર પછી બંધાયો અને તેની સુંદર અલંકૃત છતો અને ભીત ચિત્રો માટે નોંધનીય છે. તેમાં શસ્ત્ર સરંજામોના ઐતિહાસિક સંગ્રહ સાથેનું સંગ્રહાલય છે. કિલ્લાની આજુબાજુમાં ભીડભાડવાળું બજાર ખરીદનારા માટે આનંદોત્સવ છે. ખરીદદારના પતિયાળાની ખાસ વિશિષ્ટતાઓ ખરીદે છે, જેવી કે આકર્ષક ભરત ગૂંથણવાળા ચામડાના ચંપલ, જટ્ટી કહેવાય એને, રેશમના વેણી ગૂંથેલા ફૂમતા, પિરાંદિસ અને સુંદર એમ્બ્રોઇડરીવાળા ફૂલકારી કપડાં વગેરે વગેરે. આગળ હજુ આપણે ઘણા બધા સ્થળોએ જવાનું છે, એના વિશે જાણવાનું છે, પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. હું નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. મોતીબાગ પેલેસ. ઇન્ડો શૈશાનિક શૈલીનો આ ભવ્ય મહેલ 20મી સદીના પૂર્વાર્ધમાં બંધાઈ રહ્યો અને એશિયાના વિશાળ નિવાસસ્થાનોમાંનું એક છે. તેની આજુબાજુ નયનરમ્ય પગથિયાવાળા ઉદ્યાનો અને પાણીની નહેરો છે. મુખ્ય મહેલમાં આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ અને રમતોનું સંગ્રહ સ્થાન છે. શીશ મહેલ. નાનકડા સરોવર પાસે આવેલો આ મોહક મહેલ મહારાજા નરેન્દ્ર સિંહના શાસન દરમિયાન 1845-1862માં બંધાયો હતો. એનો અંદરનો ભાગ અતિ સુંદર રીતે કાચના ટુકડાઓ વડે અલંકૃત કરેલો છે. અહીંની આર્ટ ગેલેરીમાં પ્રાચીન ચિત્રો, તાંબાની કલાકૃતિઓ, પટિયાળાના મહારાજાના ચિત્રો અને પ્રતિમાઓ, દુનિયાના વિવિધ પ્રકારના મેડલો, શણગારો અને જુદા જુદા દેશોના વિવિધ નમૂનાઓના સંગ્રહ અહીંયા છે. બિરાદરી ઉદ્યાનો. 19મી સદીમાં પ્રિન્સ રાજેન્દ્રસિંહે આ બગીચા શરૂ કર્યા હતા. તેમાં રોક ગાર્ડન અને ફન એટલે કે ફૂલ વગરની અને પાંદડાની પાછળથી બી હોય એવી ભીની જગ્યાની વનસ્પતિ, જેને ફન હાઉસ પણ કહેવાય છે. કાલીદેવી મંદિર. મોલ રોડ પર બિરાદરી ઉદ્યાનની સામે તે આવેલું છે. મંદિરના ચિત્રામણો એ સુરક્ષિત સ્મારકો છે. ગુરુદ્વારા દુઃખ નિવારણ સાહિબ. આ જાણીતું ગુરુદ્વારા એ જગ્યા પર છે જ્યાં ગુરુ તેગ બહાદુર દિલ્હી જતા રસ્તામાં શહીદોને ભેટવા માટે રોકાયા હતા. ભદુરગઢ જિલ્લો. મૂળ એ 1658માં નવાબ શૈફ ખાન દ્વારા સ્થપાયો હતો. હાલનું બાંધકામ પતિયાલાના મહારાજા કરપસિંધે 1837માં ઊભું કર્યું હતું. નેક્સ્ટ આપણે જવાના છીએ હરિયાણા અને ચંડીગઢની સફર પર, પરંતુ નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે હવે આપણે જવાના છીએ હરિયાણા અને ચંડીગઢની સફર પર. હરિયાણા ભારતનો લીલો પ્રદેશ નવેમ્બર 1966ના દિને પંજાબના સંગઠન સ્થાને અસ્તિત્વમાં આવ્યો. આ પ્રદેશનો ભવ્ય ઇતિહાસ 5000 વર્ષ પુરાણો છે અને ભારતીય વૈદિક સંસ્કૃતિનું એક જન્મસ્થળ ગણાય છે. જેણે ભારતને ભારત નામ આપ્યું તે ભરત રાજવંશનું નિવાસ સ્થાન ગણાય છે. મહાન મહાગ્રંથ મહાભારતે હરિયાણાને અમરત્વ બક્ષ્યું છે. ભગવાન કૃષ્ણે જગતને કર્મ અને ધર્મની તાત્વિક વિચારધારા અહીં ઉપદેશી હતી. એક જમાનામાં આ પ્રદેશમાં થઈને વહેતી સરસ્વતી નદીના કિનારે બેસીને પૌરાણિક ઋષિ વેદ વ્યાસે મહાભારતની સંસ્કૃતમાં રચના કરી એમ મનાય છે. અલબત્ત આ રાજ્ય અનેક યાત્રાધામોથી ભરચક છે. મુસ્લિમોની ચઢાઈ અને દિલ્હીની બાદશાહી સામ્રાજ્ય તરીકેની પ્રગતિ થઈ ત્યાં સુધી હરિયાણાએ ભારતના ઇતિહાસમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. પાણીપતના 3 યુદ્ધોને ભારતના ઇતિહાસની કાયાપલટના નિમિત્ત માનવામાં આવે છે. આજે કૃષિ અને ઉદ્યોગના ક્ષેત્રે તેની કરેલી ઉન્નત પ્રગતિ માટે હરિયાણા સુખ્યાત છે અને હાઈવે ટુરિઝમનું તે અગ્રેસર છે. ફાર્મ ટુરિઝમ શરૂ કરવામાં હરિયાણા આ દેશમાં પહેલ કરનાર છે. ગોલ્ફ ટુરિઝમના ક્ષેત્રમાં અને કલા કારીગરીના ક્ષેત્રમાં ઉત્સવોમાં એક વલણ વૃત્તિ ઊભી કરવામાં પણ એ આગળ પડતું છે. દરેક વર્ષે ફેબ્રુઆરીમાં યોજાતા વિશ્વવિખ્યાત સૂરજકુંડ કલા કારીગરી મેળો એ હરિયાણાની મુલાકાતે આવનાર સહેલાણીઓનું મહત્વનું આકર્ષણ છે. પવિત્ર યાત્રા સ્થળો, ટુરિસ્ટ રિઝોર્ટ, મુગલ બગીચાઓ, મનોહર સરોવરો અને પક્ષીઓના અભયારણ્યો, આ બધાએ હરિયાણાને પૂર્ણપણે રજાનો પ્રદેશ બનાવી દીધો છે. ધમધમતા સમૃત્યો, સાજ સંગીત, મોંમાં પાણી આવી જાય એવા વ્યંજનો, દેશ પરદેશને લુભાવનારા કલા કારીગરી અને હસ્તકલાના હેન્ડલૂમના નમૂના, રંગરંગીન મેળા અને ઉત્સવો, એ બધા ઉપરાંત હરિયાણાની સખત પરિશ્રમી ભલા ભોળા લોકોની આગતા સ્વાગતા, આ બધું હરિયાણાના મુલાકાતીઓને જકડી રાખે છે, લલચાવે છે. આગળ આપણે જઈશું ચંડીગઢ. તમે ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ સારજા અંજલીને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હવે ચંડીગઢની સફર પર જવાના છીએ. ચાલો જાણીએ ચંડીગઢ વિશે. ચંડીગઢનું સંઘરાજ્ય પંજાબ અને હરિયાણા બંનેનું પાટનગર છે. ભારતનું આસુ આયોજિત નવી ઢબનું અર્વાચીન હરિયાણાનું આયોજન પ્રખ્યાત ફ્રેન્ચ સ્થપિત અને મકાન બાંધનાર કોર્બુસિયર અને તેના પિતરાઈ ભાઈ જીએમ રેટે કર્યું હતું. આ શહેરી આયોજનનું વિજય ગીત તરીકે ઓળખાતા મોહક શહેરનું આયોજન કેટલાક સર્વ સ્વપર્યાપ્ત વિભાગોવાળા 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ 3 વિભાગો માર્કેટ, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, દેવ મંદિરો અને પાઠ પૂજાગૃહો, બગીચાઓ અને ખુલ્લા રમતના મેદાનો વગેરેની સુસજ્જ છે. શહેરને પ્રદૂષણ મુક્ત રાખવા માટે શહેરના પૂર્વે છેડે એક અલગ સર્વપર્યાપ્ત ઔદ્યોગિક સંકુલની યોજના પણ કરવામાં આવી હતી. ભારતમાં આધુનિક સ્થાપત્ય યુગ એટલે કે મોડર્ન આર્કિટેક્ચરલ એરા શરૂ કરવાનું છડીદાર ચંડીગઢ છે અને યુવા ભારતના સ્વપ્ન અને મહત્વાકાંક્ષાને બળ પૂરું પાડીને તે સ્પષ્ટ રેલ છે. જવાહરલાલ નહેરુએ નોંધ્યું છે, આને એક નવું શહેર બનવા દો, ભારતના સ્વાતંત્ર્યના પ્રતિકરૂપ, ભારતની રૂઢિઓની શૃંખલાથી મુક્ત, રાષ્ટ્રની ભાવિ શ્રદ્ધાની અભિવ્યક્તિ. આગળ આપણે જઈશું ચંડીગઢ નજીક આવેલા અલગ અલગ સરોવર અને ગાર્ડન વિશે જાણીશું. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે, કેમ કે નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. રોક ગાર્ડન ઔદ્યોગિકથી તે શહેરીકરણના ખરાબામાંથી સાંપડેલા કપચી પથરામાંથી વેસ્ટમાંથી બેસ્ટ આ અનન્ય બગીચો નેકચંદ દ્વારા તૈયાર કરાયેલો છે. ચંડીગઢમાં જનારે આ બગીચો જોવો જ પડે. રોઝ ગાર્ડન ગુલાબનો બગીચો એશિયાના સૌથી વિશાળ ગુલાબ ઉદ્યાનને ભારતના પૂર્વ પ્રમુખ ડોક્ટર ઝાકિર હુસેનના નામ સાથે જોડ્યો છે. 27 એકરના વિસ્તારમાં આ ઉદ્યાન ફેલાયેલો છે. તેમાં 17,000 કરતાં પણ વધારે છોડ ઝાડ છે અને ગુલાબની લગભગ 1600 વિવિધતા છે. તેમાં એક સુંદર ફુવારો છે અને ઔષધીય મૂલ્ય ધરાવતા અનેક મોટા વૃક્ષો પણ છે. આગળ જતા આવે છે સુખના સરોવર. આ સુંદર સરોવરમાં જળ ક્રીડાની સુવિધા ઉપલબ્ધ છે, જેવી કે નૌકા વિહાર, વોટર સ્કીઈંગ, સ્વસંચાલિત નૌકા વિહાર વગેરે. તેમાં નાસ્તાગૃહ અને પબ દારૂનું પીઠું છે. બીજા જોવાલાયક સ્થળો છે સરકારી સંગ્રહ સ્થાન અને આર્ટ ગેલેરી, સિટી મ્યુઝિયમ, પંજાબ યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ ડોલ મ્યુઝિયમ, નેશનલ ગેલેરી ઓફ પોર્ટ્રેટ્સ વગેરે. આગળ આપણે જઈશું અંબાલા, પરંતુ એના પહેલા તમારે લેવી પડશે નાનકડી બ્રેક. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આરજે અંજલીને અને સાથે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. હવે આપણે આવી ગયા છીએ અંબાલા. અંબાલા વૈજ્ઞાનિક ઉપકરણોનો દેશ, શીખોનું મહત્વનું યાત્રાધામ અને મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે. 1843માં અહીં વિશાળ બ્રિટિશ છાવણી સ્થપાઈ હતી અને ત્યારથી તે મહત્વની લશ્કરી છાવણી બની ગઈ છે. અંબાલાના મુખ્ય આકર્ષકો છે ભવાની અંબા મંદિર, કાલી માતા મંદિર, બાદશાહી બેગ ગુરુદ્વારા, શીશગંજ ગુરુદ્વારા, મનજી સાહેબ ગુરુદ્વારા અને સંગત સાહેબ ગુરુદ્વારા, લખીસા અને તકવાલસા બે જાણીતી મુસ્લિમ મસ્જિદો છે. સંત પોલ દેવર અને બ્રિટિશ ક્રિશ્ચિયન કબ્રસ્તાન મુલાકાત લેવા જેવા છે. આગળ આવે છે ફરીદાબાદ. ઔદ્યોગિક અને ગીચ વસ્તીવાળું ફરીદાબાદ 1607માં સ્થપાયું એમ કહેવાય છે. મુગલ રાજા જહાંગીરના ખજાનચી શેખ ફરીદ અથવા તો પ્રખ્યાત સૂફી સંત બાબા ફરીદની પાછળ આ શહેરનું નામ ફરીદાબાદ પડ્યું એમ કહેવાય છે, એમ મનાય છે. અરવલ્લી ગોલ્ફ મેદાન. આ સુંદર ગોલ્ફ મેદાન દિલ્હી આગ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 પર આવેલું છે. હરિયાણા ટુરિઝમ દ્વારા ચાલતા આ મેદાનમાં ગોલ્ફ માટેના ઝૂંપડા અને એક ક્લબ પણ છે. બીજી સુવિધામાં રેસ્ટોરાં, નાસ્તાઘર, બાર, દારૂના પીઠા, કોન્ફરન્સ હોલ અને બિલિયર્ડનો સમાવેશ થાય છે. બીજું આકર્ષણ છે બાબા ફરીદની દરગાહ. ફરીદાબાદની આસપાસ કયા સ્થળો છે, એના આગળ આપણે ક્યાં જવાનું છે, બધી જ માહિતી હું તમને આપીશ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

हेलो हाय नमस्कार वेलकम अगेन तमे સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન ફરીદાબાદની આસપાસ છે બદખાપ સરોવર અરવલ્લીની ટેકરીઓથી ઘેરાયેલું આ સુંદર સરોવર દિલ્હીથી ફક્ત 32 કિલોમીટર દૂર છે આ મોહક સરોવર શિયાળામાં યાયાવર પક્ષીઓની મોટી સંખ્યામાં આકર્ષે છે હોડલ દિલ્હી આગ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું ડબચિક ટુરિસ્ટ રિસોર્ટમાં રેસ્ટોરા બાર ફિલિંગ સ્ટેશન ભેટની વસ્તુઓ ખરીદવા માટેની દુકાનો અને સવારી માટેના પ્રાણીઓની સુવિધા છે ગુરુગ્રામ પુરાણની કથા પ્રમાણે ભારતમાં કૌરવ અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ અહીં આવેલો હતો પાંડવ કુમાર યુધિષ્ઠિરે ગુરુ દક્ષિણામાં ગુરુ દ્રોણાચાર્યને આ જગ્યા ભેટમાં આપી હતી તેથી તે ગુરુગ્રામ તરીકે જાણીતું થયું પાછળથી એનું અપભ્રંશ થઈને ગુરગાંવ થઈ ગયું આજે ગુરગાંવ હરિયાણાનું મોટું ઔદ્યોગિક અને વસાહતી કેન્દ્ર છે ઉત્તર ભારતમાં તે આઈટી ઇન્ડસ્ટ્રી અને સોફ્ટવેરના વિકાસના ખૂબ મહત્વના કેન્દ્ર તરીકે વિકસ્યું છે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ન્યૂ દિલ્હીની નજીકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર આવેલું છે અને કોર્પોરેટ સેક્ટરોને વિશ્વમાંની ઉત્તમ સુવિધા પૂરી પાડે છે મલ્ટીનેશનલ કંપનીઓ મોટા ઔદ્યોગિક ગૃહો પરદેશી રોકાણકારો અને બિનનિવાસી ભારતીયોને ગુરગાંવમાં રોકાણ બચત કરવા માટે આકર્ષ્યા છે વિશ્વના બજારોને ટક્કર મારે એવા બજારો અહીં વિકસ્યા છે અને તેથી ગુરગાંવ આજે ખરીદી અને આનંદ પ્રમોદના મહત્વના સ્થળ તરીકે ઉભર્યું છે આજે આગળ આપણે જઈશું ગુરગાંવની આસપાસ શું આવેલું છે એ જાણવા તમે ક્યાંય જતા નહીં જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ગુરગાંવની આસપાસ છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને પક્ષી અભયારણ્ય. ગુરગાંવ ફારૂકનગર રસ્તે 359 એકરના વિસ્તારમાં એ ફેલાયેલ છે. 1972 એ તૈયાર થયેલ. પ્રખ્યાત પક્ષીવિદ પીટર જેક્સને તેની શોધ માટેનું શ્રેય જાય છે. અહીં 250 પક્ષીઓની જાત છે. દરેક વર્ષે લગભગ 100 જાતના યાયાવર પક્ષીઓ અભયારણ્યમાં આવે છે. સોહના આ ઐતિહાસિક સ્થળ તેના ગરમ પાણીના ઝરા માટે જાણીતું છે. પવિત્ર શિવકુંડ એક જમાનામાં સાધુ સંતો અને ઋષિ મુનિઓ વાપરતા હતા. બાર બેટ નામનું એક સુંદર વિશ્રામ સ્થાન હરિયાણા ટુરિઝમે અહીં બંધાવ્યું છે. આગળ જતા આવે છે સૂરજકુંડ. હવે આપણે જાણીશું સૂરજકુંડ વિશે. સૂરજકુંડ દિલ્હી આગ્રા ધોરીમાર્ગ પર દક્ષિણ દિલ્હીથી ફક્ત 8 કિલોમીટરના અંતરે આવેલ છે અને ફરીદાબાદ અને ગુરગાંવ સાથે એ ધોરીમાર્ગથી સંકળાયેલ છે. આજે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી દર વર્ષે યોજાતા સૂરજકુંડ હસ્ત ઉદ્યોગ અને કલાકારીગરીના જગવિખ્યાત મેળા માટે છે. ભારતના કેટલાક ઉત્તમ હેન્ડલૂમે હસ્તકલાના પારંપરિક નમૂના અહીં રજૂ કરવામાં આવે છે. નમૂના દલાલો અને વેચાણકારોને કોરાણ મૂકીને મુલાકાતીઓના આ નમૂના સીધા જ વણકરો કે હસ્તકારીગરો પાસેથી પણ મેળવી શકે છે. આ વણાટકામને હસ્ત ઉદ્યોગ કેવી રીતે થાય છે તેની પ્રક્રિયા અને કલા કૌશલ્ય સીધું એ થતું હોય ત્યાંથી જોઈ નિહાળી અવલોકી શકે છે. મેળામાં ગ્રામ જીવનનો પરિચય મળે છે. મુલાકાતીઓ રંગરંગીન સાંસ્કૃતિક કાર્યક્રમો માણી શકે છે. તે ઉપરાંત ખાણીપીણીના નાના પાયા પરના ઉત્સવો દરમિયાન સત્તાવાર ભારતીય રસોડા પર ખાણીપીણીની મોજ પણ માણી શકાય છે. સૂરજકુંડમાં હરિયાણા ટુરિઝમ દ્વારા યતિમુનિઓ માટેના આશ્રમ, રાજહંસ અને સનબર્ડ નામના 3 વિશ્રામ સ્થાનોના મુલાકાતીઓ સહેલાણીઓ માટે તૈયાર કરાયા છે. આગળ આપણે જઈશું કુરુક્ષેત્ર. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હરિયાણા ચંડીગઢની સફર પર છીએ અને હમણાં આપણે જઈ રહ્યા છીએ કુરુક્ષેત્ર. મહાભારત પ્રસિદ્ધ આ પ્રદેશ કુરુક્ષેત્ર દેશના હિન્દુઓના મહત્વના યાત્રાધામોમાંનું એક છે. રાજા ભરત, જેના પરથી ભારત દેશનું નામ પડ્યું, તેના વારસ રાજા કુરુના નામ પરથી આ કુરુક્ષેત્ર નામ આપ્યું. પુરાણો પ્રમાણે કુરુક્ષેત્ર એવી જગ્યા છે જ્યાંથી બ્રહ્માએ આ સંસારની ઉત્પત્તિ કરી. આ એ સ્થળ છે જ્યાં કૌરવ અને પાંડવો વચ્ચે મહાભારત યુદ્ધ ખેલાયું અને જ્યાં યુદ્ધ શરૂ થતા પહેલા શ્રી કૃષ્ણએ અર્જુનને કર્મ, ધર્મ, જ્ઞાન અને યોગની ફિલસૂફી પ્રબોધી હતી. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં આવતો પ્રથમ શબ્દ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર અથવા નેકી અને ન્યાયનું પ્રદેશ તરીકે વર્ણવે છે. મહાભારત સાથે સંદર્ભિત 360 અલભ્ય સ્થળો અહીં આવેલા છે. કુરુક્ષેત્ર શીખો માટેનું પણ અતિ પવિત્ર યાત્રા સ્થળ છે, કારણ બધા શીખ ગુરુઓ મુલાકાત લેતા હોય એવા કેટલાક સ્થળોમાંનું આ એક છે. મુસ્લિમો માટે પણ અહીં પવિત્ર સ્થાનો છે, જેવા કે સંત શેખ ચહલી જલાનો સુંદર સફેદ આરસનો હજીરો, ચીની મસ્જિદ અને પઠાર મસ્જિદ વગેરે. આગળ જઈશું તો આવશે બ્રહ્મ સરોવર. આ વિશાળ સરોવર કુરુક્ષેત્રમાંના ખૂબ પવિત્ર સ્થળોમાંનું એક છે. સરોવરની મધ્યમાં કમળ આકારના સર્વેશ્વર મહાદેવ શિવની મૂર્તિ છે. પૌરાણિક કથા પ્રમાણે બ્રહ્માએ શિવલિંગની સ્થાપના કરી અને શિવની ભક્તિ પૂજા અહીં કરી. પવિત્ર સરોવર 1298 મીટર લાંબુ અને 630 મીટર પહોળું છે અને વચ્ચે નાની પગથી દ્વારા તે બે વિભાગમાં વહેંચ્યું છે. એની આજુબાજુ 20 ફૂટ લાંબો વ્યાસપીઠો ચોતરો છે, પગથિયા છે, 40 ફૂટ પહોળો પ્રદક્ષિણા પરિક્રમા માર્ગ છે. યાત્રાળુઓની સુવિધા માટે ત્યાં અનેક યોગ ઓરડીઓ આવેલી છે. સરોવરની આજુબાજુ કેટલાક પ્રાચીન મંદિરો પણ આવેલા છે. સરોવરમાં ડૂબકી મારવાથી મનુષ્યના બધા પાપ ધોવાઈ જાય, મનુષ્યના અપરાધ દોષ પાપનું નિવારણ થઈ જાય. ખાસ કરીને ગ્રહણ, અમાવસ્યા અને કુંભ મેળાના સમયે તો આ ડૂબકીનું મહત્વ ખૂબ વધી જાય છે. આગળ આપણે બીજા સ્થળોએ પર જવાનું છે, તેથી તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. ક્યાંય જતા નહીં, હમણાં જ નાનકડા બ્રેક બાદ હું ફરીથી આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. આપણે આવી ગયા છીએ ફરીથી ભારત પ્રવાસ અને પર્યટનમાં. લક્ષ્મીનારાયણ મંદિર બ્રહ્મકુંડની

0: બિલકુલ સામે આવેલા મંદિરમાં શ્રી નારાયણ અને તેમના પત્ની લક્ષ્મીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આકાશ સાથે વાતો કરતા નાણીદાર શિખરો અને તેનું સ્થાપત્ય નોંધનીય છે. સન્નિહિત સરોવર. બ્રહ્મ સરોવરના ઈશાન ખૂણે આ સરોવર આવેલું છે. પુરાણો દર્શાવે છે કે સરોવર બ્રહ્માની નાભીમાંથી વહેતા પવિત્ર જળ વડે ભરાયું હતું. એવી માન્યતા છે કે શ્રદ્ધાળુ આ સરોવરમાં સ્નાન કરે, તેને પ્રણામ કરે કે તેને સ્પર્શ કરે તો દિવ્ય વરદાન માટે લાયક બને છે. ગુરુદ્વારા. કુરુક્ષેત્રમાં અનેક ગુરુદ્વારા આવેલા છે, ખૂબ મહત્વના છે. ગુરુદ્વારા સિદ્ધબાતી, ગુરુદ્વારા પાદશાહી અને ગુરુદ્વારા રાજઘાટ. શેખ ચહેલી સમાધિ. તાજમહેલના જેવી આ સુંદર સમાધિ સાંજાના પુત્ર દારા સિકારે તેના આધ્યાત્મિક ગુરુની સ્મૃતિમાં બંધાવી હતી. કુરુક્ષેત્ર પેનોરમા પ્રોજેક્ટ અને વિજ્ઞાન કેન્દ્ર. અહીં માનવે કરેલી વૈજ્ઞાનિક પ્રગતિ અને મહાભારતની સંક્ષિપ્ત લાક્ષણિકતાઓ બતાવવામાં આવે છે. શ્રી કૃષ્ણ સંગ્રહ સ્થાન. બ્રહ્મકુંડ પાસે આવેલા આ સંગ્રહાલયમાં પ્રદેશનો ઇતિહાસ અને તેના સ્થાપત્યની ઝાંખી કરાવવામાં આવે છે. સંગ્રહ સ્થાનમાં શ્રી કૃષ્ણની સુંદર મૂર્તિઓ અને શિલ્પો છે. હજુ આપણે કુરુક્ષેત્રની આસપાસ ઘણા સ્થળોએ જવાનું છે, ઘણા સ્થળોની મુલાકાત લેવાની છે, એના વિશે જાણવાનું છે. તો તમે મારી સાથે જોડાયેલા રહેશો. નેક્સ્ટ એપિસોડમાં આપણે આગળ આ બધું જ જાણીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: दिल से चाहने की मुझे सजा देते हो, मैं रोता हूं और तुम मजा लेते हो.
2: तेरी शिकायत कर दूं

સ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કરે છે તેના પર હું દર અઠવાડિયે સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુ લઈને આવું છું. વર્ષો પહેલાં અલગ જ ભાષામાં અલગ જ રાજ્યની પૃષ્ઠભૂમિમાં લખાયેલી આ વાર્તા આજે પણ અમેરિકા અથવા વિદેશ તરફ

પોતાનું અનુસંધાન ધરાવતા પરિવારો એ હંમેશા દીકરો એ વિદેશ ગમન કરે અને ત્યાંથી ડોલર કમાઈ પાછા આપે એ અગત્યનું હતું. એ જ દીકરાની વહુ એ ડોલર વહુ તરીકે ઓળખાતી, માન અને મર્યાદામાં પણ એને મહત્વતા વધુ આપવામાં આવતી. ભલે ને પાસે રહેલી પોતાના એ ભારતીય પરંપરાની અંદર અનુસરતી અને સાસુ સસરાને માતા પિતા માનતી વહુનું માન અને સન્માન ક્યારેક ઓછું પણ ઊણી ઉતર્યું, ક્યારેક ઓછું ઊણું ઉતરતું. એટલે કે ઘરની મુર્ગી દાલ બરાબર આ જે કહાવત છે ને, કારણ કે ગમે તેટલી વિદેશી મીઠાઈઓને એ આપણને સ્વાદમાં સારી ન લાગે તો પણ એને વિદેશી હોવાનું બહુમાન મળી જતું હોય છે, એવી જ વાત આ નવલકથાના અંશોમાં છે. સુંદર મજાની શ્યામ, સુરભિ અને મીનાક્ષી આ બધાની વાતો લઈને હું આવું છું અને અનુસંધાન આપણે અટક્યા હતા અને હવે નીલાવા પોતાની ડોલર વહુના ગર્ભાધાન થયા બાદ જે સંતતિ આવવાની છે એના ઉછેરનું કારણ મેળવી પોતાના દીકરા પાસે અમેરિકા જવાના છે. અને હવે સાચે જ ત્યાંની એ ડોલરની પરિસ્થિતિ તેમને કેવો અહેસાસ કરાવશે એ આપણે સૌએ માણવાનું છે. તો આવો આ વિરામ બાદ વાતને આગળ વધારીશું. સમય થયો છે આ વિરામનો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબાને તો અમેરિકા જવું જ હતું, પરંતુ મનહરલાલે સાથે જવાની ચોખ્ખી ના પાડી દીધી. તેમણે કહ્યું, બેટા શ્યામ, એક આખું વર્ષ તો હું મારા હર્ષથી દૂર નહીં જ રહી શકું. વળી મારી તબિયત પણ નરમ ગરમ જ રહે છે. જો તેમાં કંઈક વધુ તકલીફ થાય તો તમારા બધાની મુશ્કેલીઓમાં વધારો જ થવાનો. પણ જો તારી માને આવવું હોય તો તેને ઈચ્છા હોય તો સાથે લઈ જા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધામૂર્તિ લિખિત, સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશો આરજે એઆરના સ્વરમાં. આખરે એવું ઠરાવવામાં આવ્યું કે 2-1 માસ પછી નીલાબા અમેરિકા જવા ઉપડશે. તેમનો ઉત્સાહનો તો પાર ન રહ્યો. મને કહે કે અનિતાને ત્યાં શાની અને બીજી કઈ વસ્તુઓની જરૂર છે, એ બધું જ હું મારી સાથે લેતી આવીશ. ખૂબ જ ઉત્સાહમાં તેમણે શ્યામને આ કહી રાખ્યું. પોતાની માતાના અમેરિકાના પ્રવાસનો યોગ્ય પ્રબંધ કરી શ્યામ પાછો અમેરિકા ચાલી ગયો. હવે પાછું ઘરનું વાતાવરણ વધુ અમેરિકા કેન્દ્રી બની ગયું. પહેલાથી જ નીલાબા એ ભૂમિનું આકર્ષણ અનુભવતા તો હતા, હવે તો જાણે તેનું ભૂત જ તેમને વળગ્યું. હાલતા ચાલતા અમેરિકાની પ્રાર્થના કરતા હોય તેવી નીલાબાની અનંત વાતો સાંભળીને મનહરલાલ તો વાજ આવી ગયા. પાસેના રામકૃષ્ણ મઠમાં ભેગા થતા બહેનોને પણ નીલાબાની અમેરિકાની થનારી બધી જ એમાંની જે પણ યાત્રા વિશેની વાતો છે ને અને માહિતી એ મળી ગઈ. પાડોશીઓને પણ જાણ થઈ જ ગઈ. નીલાબાએ કેમ્પના હનુમાન મંદિરે જઈ પોતાની ડોલર વહુના કલ્યાણ માટે પ્રાર્થના કરી. વિશ્વેશ્વર મહાદેવના મંદિરે અભિષેક કર્યો. પછી સુરભીની સાથે બજારે જઈ અનિતા માટે 5,000 કિંમતની લીલી ભારે સાડી પણ ખરીદી લાવ્યા. બહુ શાંતિથી મીનાક્ષી તેમની વર્તણૂકને જોયા કરતી હતી. એમની ધમાલ તે પોતે જ્યારે ગર્ભવતી હતી ત્યારે તો કદી આવી જોઈ જ ન હતી. ન તો હનુમાન મંદિરે સિંદૂર અને તેલ ચડાવાયા કે ન મહાદેવને અભિષેક થયો હતો. નીલાબાએ એટલું જ કહ્યું કે ગિરીશ અપાવે તો એક સાડી તારા માટે લઈ લેજે. અને આ જ તો ડોલર વહુ અને સામાન્ય વહુનો તફાવત હતો. વિરામ બાદ માણીશો આગળની પણ તેમની પોતાની જે લાગણીઓ વરસતી રહી છે એના દ્રશ્યોને. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ખૂબ સ્વાદિષ્ટ વ્યંજનો તૈયાર કરવામાં આવ્યા. અથાણા, જાત જાતના મસાલા, ચોખાની સેવ, ચકલી, કચોરી વગેરેનો ઢગલો થયો. આ બધું પણ એટલી મોટી માત્રામાં હતું કે છેવટે તો એમ જ લાગતું હતું કે આમાંથી બહુ ઓછું જ નીલાબાથી લઈ જવાશે. ગિરીશે માને ચીડવી, તે હે બા, શું તમે ત્યાં જઈને ફરસાણની દુકાન ખોલવાના છો? તારા આ દીકરા માટે પણ થોડું મુક્તિ જજે. ગિરીશ, તને જોઈતું હોય તો મીનાક્ષીને આ બધું જ તારા માટે બનાવતા આવડે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. ગિરીશ, તને જોઈતું હોય તો મીનાક્ષીને આ બધું જ તારા માટે બનાવતા આવડે છે. વળી અહીં તો ઘણી દુકાનો પણ છે જ્યાં ધારો ત્યારે આ મળી જાય, પણ અનિતા પાસે એવું કોઈ નથી જે તેને માટે આ બધું બનાવે. આમ કહેતા તેમણે બધી જ વાનગીઓ પેક કરી લીધી. અનિતાની માતાએ પણ તેના માટે ઘણી બધી ભેટો મોકલી. આમ જુઓ, નીલાબાએ પતિને કહ્યું, આ રેશમી સાડી હું અનિતાને માટે ભેટ તરીકે લઈ જાઉં છું. આ ચાર પૈઠણી સાડીઓ પણ પૂરતી થશે, તમે શું ધારો છો? વળી આવનાર બાળક માટે શું લઈ જવું, સાદું સોનું કે પછી સોનાની ચેઇન? હું અહીં એક વર્ષ નહીં હોઉં, મીનાક્ષી ઘરનું ધ્યાન રાખજે. જો કોઈ ત્યાં આવતું હશે તો હું મને જે કંઈ વધારે જોઈતું હશે તેને માટે તને લખી જણાવીશ. સામાન્ય રીતે સંયમ રાખતા મનોહરલાલનો પિત્તો આ વાતે ગયો, જાઓ તમારા દીકરા સાથે એક શું પાંચ વર્ષ રહો, તમે કંઈ ચંદ્રમા પર જતા નથી? હો, તમારી જેમ હજારો લોકો વિદેશ જતા હોય છે. જે દિવસે તમે અહીંથી જશો ત્યારે જ હું શાંતિથી સૂઈ શકીશ. નીલાબા રડવા લાગ્યા. તમે તો મને ક્યાંય ફરવા લઈ નથી ગયા, એ મારું સદભાગ્ય છે કે મને શ્યામ જેવો દીકરો છે જે છેક અમેરિકા મને લઈ જાય છે. જો મારું કુટુંબ જ મને કેવળ ઈર્ષાથી આવી રીતે ત્રાસ કરે તો હું ક્યાં જાઉં? વાતમાં સત્યતા તો હતી કે બીજાને ઈર્ષા આવે, પણ નીલાબા સમજવામાં નિષ્ફળ રહ્યા કે આ ઈર્ષા એમના જવાની કે એ નહીં, પણ એમની જે ગેલછા હતી જે પ્રકારે અહીંથી બધું લઈ જઈને ત્યાં આપવાની, એની પાછળ તેઓ કોઈ બીજાનું ધ્યાન નથી રાખી રહ્યા તે વાતની. માણીએ આગળ વિરામ બાદ કે પછી શું માહોલ સર્જાય છે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મનોહરલાલ પગ પછાડતા ઘરની બહાર નીકળી ગયા અને મીનાક્ષી બીજા ઓરડામાં સરકી ગઈ. પોતાની ગર્ભાવસ્થા દરમિયાન અને પછી પણ નીલાબાઈએ તેની સાથે કેવી અને કેવા પ્રકારની વર્તણૂકને વ્યવહાર રાખ્યા હતા તે એને ફરીથી યાદ આવી ગયા. નામકરણ વિધિમાં હર્ષને 100 રૂપિયાની ભેટ મળી હતી અને અહીં તો નીલાબા હજી જન્મ્યો નહોતો એવા બાળકની વાત માત્રથી ઉત્તેજિત થતા હતા. પીડાકારક સ્થિતિ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આરજે ઈઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. નીલાબા અમેરિકા જાય તે પહેલા સુરભી તેના પતિની સાથે તેમને મળવા આવી. અનિતા માટે પોચમપલ્લી રેશમી સાડી અને આવનાર બાળક માટે પણ ખૂબ બધા રમકડા તે લઈ આવી હતી. તે રાત્રે સુરભીએ નીલાબાને કહ્યું, બા, મારો પતિ પણ અમેરિકા જવાનું વિચારે છે અને ત્યાં નોકરી કરવા ઈચ્છે છે. ઉત્સાહિત થઈને નીલાબાએ ઉત્તર આપ્યો, અચ્છા, બહુ સરસ. તમે બંને, તું અને સુરેશ ત્યાં આવી પહોંચજો. હું 1 વર્ષ તો ત્યાં છું જ ને. બા, એવું સાવ નથી. જો 1 પરીક્ષા પાસ કરે તો જ તેમને નોકરી મળી શકે તેમ છે અને તેને માટે 1 આખું વર્ષ જાય છે. આવું તને કોણે કહ્યું? નીલાબાએ પૂછ્યું. એમણે જ તો કહ્યું. લગ્ન પહેલા જ એમણે આ બધી માહિતી મને આપી હતી અને ભેગી કરી પણ હતી. તારો વર તો બહુ ભારે છે અને હોશિયાર પણ. તું ચિંતા ના કરતી, તે સરળતાથી પરીક્ષા પાસ કરી લેશે. બા, એને માટે પણ અમારે ખૂબ બધા પૈસાની જરૂર છે. પ્રવાસનો ખર્ચ તો ખરો જ, ત્યાં પણ અમારે 1-1.5 વર્ષ રહેવું પડે અને તે પણ ખર્ચાળ વાત થઈ જાય. ખૂબ જ આત્મવિશ્વાસ સાથે નીલાબાએ કહ્યું, તો તમે શ્યામની સામે વાત કરો ને અને ત્યાં રહી શકશો એવી મારી ખાતરી છે. 1 વર્ષ તમારા રહેવાનો ખર્ચ ઉપાડવામાં તેને કશો વાંધો નહીં આવે. બીજું, તમને તે વિમાનની ટિકિટો પણ મોકલી આપશે. તમને જ્યારે નોકરી મળે ત્યારે તમે તેને બધા પૈસા પાછા વાળી દેજો. થોડી શંકા સાથે સુરભી બોલી, કદાચ શ્યામ આ માટે તૈયાર થાય, પણ શું અનિતાભાભી હા પાડશે? સવાલ 100% અને સાચો હતો, પણ નીલાબાને આ બધી વાતોનો કોઈ અણસાર જ ન હતો. આગળ વિરામ બાદ આ માણીશું કે વાત ક્યાં પહોંચે છે અને નીલાબા ક્યારે અમેરિકામાં પોતાનો પગ મૂકે છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અરે, એમાં કશી શંકા નથી, નીલાબાઈ ભારપૂર્વક કહ્યું. તે તો એક બહુ ખાનદાન કુટુંબમાંથી આવે છે અને ઊંચા આદર્શો સાથે ઉછળી છે. વળી ઘણી ઉદાર તો છે જ, વળી તેને તારી કંપની પણ મળી જ રહેશે ને. અને સુરેશ તો વળી આપણા કુટુંબનો એકનો એક જમાઈ તો છે વળી, માટે જ તેની સાથે પણ અનિતા સારી રીતે જ વર્તશે. હું શ્યામ અને અનિતાને વાત કરી રાખીશ અને તમને લોકોને મદદ કરવાનું પણ કહીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. માતાએ અપાવેલી ખાતરીથી સંતોષ પામીને સુરભિ નિરાંતની નિદ્રામાં પોડી ગઈ. બીજે દિવસે મનોહરલાલને આ યોજનાની વાત કરવામાં આવી ત્યારે તેમણે પત્નીને ચેતવણી આપતા કહ્યું, તમે આ બધા ડખામાં ન પડતા. શ્યામની અને આપણી ફરજ હતી કે સુરભિના લગ્ન કરાવી આપવા, પણ શ્યામના ઘરમાં તેમણે રહેવું કે નહીં વગેરે બાબતો કંઈ કહો છો તેટલી સરળ નથી. શ્યામને આમ કર કે તેમ કર કહેનારા વળી આપણે કોણ? બીજા લોકોની વ્યક્તિગત બાબતમાં આપણે માથું ન મારવું. અરે, પણ શ્યામને તો તેના બનેવીને જ મદદ કરવાની છે ને. જો આપણે કહીશું તે શું ના પાડવાનો છે? અને આમ પણ એકાદ વર્ષ પછી તો સુરેશ નોકરીએ લાગી જ જશે ને. એક વર્ષની જ વાત છે. એ દેશમાં આવા રિવાજો છે કે નહીં રામ જાણે, મનોહરલાલ બોલ્યા. તો વળી નીલાબાએ કહ્યું, તે તમે વળી અમેરિકામાં ક્યાંથી જોયું હોય આ બધું? ગમે તેમ બોલશો નહીં, આ બાબતે હું ચોક્કસ અનિતાને વાત કરવાની જ છું. પોતાના પતિને નીલાબાએ ચોખ્ખું સુણાવી દીધું. કહે છે ને કે માતાનો પ્રેમ બધા સંતાનો માટે સરખો હોય, પણ કંઈ બીજા દેશની તમામ સુખ સાહેબી અને ત્યાંની પરિસ્થિતિ મુજબ આ પ્રકારની વર્તણૂક અને અપેક્ષા રાખવી કે નહીં, એ તો નીલાબાને ત્યાં પહોંચ્યા પછી જ ખબર પડવાની હતી. પણ આ બધી અપેક્ષાઓ લઈને નીકળવાના હતા એ ચોક્કસ નિર્ધારિત અને નિશ્ચય હતું. તો આવો, વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબાને અમેરિકા જતી વખતે સથવારો પણ મળી ગયો. એક પતિ પત્ની જે અમદાવાદના જ વતની હતા અને તેઓ પણ અમેરિકા જતા હતા. તેમનો પ્રવાસ ઘણો સરળ અને સુખદાયી રહ્યો. અમદાવાદ, મુંબઈ, ન્યુયોર્ક, ઓમાહા જેવો તેમનો પ્રવાસનો માર્ગ હતો. વિમાનમાં તેમને નિરામિષ ભોજન આપવામાં આવ્યું, છતાં તેને તેમણે હાથ સુદ્ધા લગાડ્યો નહીં, તેથી ભૂખ્યા રહેવું પડ્યું. તેમણે કેવળ ફળોનો જ્યુસ જ પીધા કર્યો. ભારતમાં તો સ્નાન કર્યા વિના તે કદી ભોજન કરતા નહોતા, પણ આ લાંબી યાત્રામાં તો તેમ કરવું અશક્ય જ હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RGER ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત, સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને રેડિયો પાલનપુર પર. વિમાનમાં બેસવાનો તેમનો આ પહેલો પ્રસંગ હતો. બધું જ તેમને માટે નવું અને ખૂબ જ વિસ્મયકારક હતું.

તેમને મૂંઝવણને સમજી જતા તેમના સાથી પ્રવાસી યુગલે તેમને કેટલીક જરૂરી વાતો સમજાવી દીધી, જેમ કે બાથરૂમનો ઉપયોગ કેવી રીતે કરવો, સીટ ઉપરનો પટ્ટો કેવી રીતે બાંધવો વગેરે. આ બધી મુશ્કેલીઓને તો તેઓ એ જ ક્ષણે ભૂલી ગયા જ્યારે તેમણે પોતાના વહાલા દીકરાને એરપોર્ટ પર લેવા આવેલો જોયો. શ્યામે માનો સામાન લઈ લીધો અને પછી તેને ગાડીના બૂટમાં મૂકી દીધો. આટલી સરસ ગાડી જોઈને નીલાબા તો ખૂબ જ ખુશ થયા અને ગૌરવથી તેમની છાતી ફૂલી ગઈ. તેમણે પૂછ્યું, અમને અનિતાએ જે ગાડીનો ફોટો મોકલ્યો હતો તે આ જ ગાડી છે? હા બા, શ્યામે ઉત્તર આપ્યો. અનિતા કેમ આવી નહીં? તેને ઓફિસ જવાનું હતું, તેને પાછા ફરતા ઘણું મોડું થાય છે. અરે, પ્રસૂતિનો સમય આટલો નજીક છે છતાં તે હજી ઓફિસ જાય છે? અહીં તો બા પ્રસૂતિના દિવસ સુધી સ્ત્રીઓ કામ પર જતી હોય છે. ખૂબ જ વૈભવી ગાડીમાં પીઠ ટેકવીને નીલાબા બેસી ગયા. શ્યામ તેમની સીટનો પટ્ટો બાંધવા નમ્યો અને મો બગાડીને નીલાબાએ કહ્યું, હું કઈ નાની છોકરી છું કે સીટ ઉપરથી પડી જઈશ? આ પટ્ટો છોડી નાખ. ના બા, આ તો આ દેશનો કાયદો છે. તમે સાંભળી રહ્યા હતા આ અંશોને, અને વાત આ કાયદાઓની પણ છે. આગળ માણીશું કે શું તકલીફ અથવા તો શું મજા આવે છે નીલાબાને અમેરિકામાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અનિલાબાએ ધાર્યું હતું કે અનિતા આદરપૂર્વક તેમને લેવા એરપોર્ટ આવશે. એ દુઃખની વાત હતી કે આ કલ્પનાનું ચિત્ર ટુકડે ટુકડા થઈ ગયું હતું. એક આઘાત એમને જરૂર લાગ્યો, કારણ કે જ્યારે અનિતા ભારત આવી હતી ત્યારે તેઓ પોતે પણ એરપોર્ટ પર લેવા ગયા હતા, ભલે ને પછી લાંબો સમય રાહ જોવાની કેમ ન હોય. કેટલીક વાર અનિતાની ખુદની માતા એને લેવા નહીં આવી હોય પણ નીલાબા અચૂક જતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJR ના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. બારીમાંથી બહાર નજર કરતા અમેરિકાના દ્રશ્યો ઝડપથી પસાર થતા જણાયા. અચ્છા, તો આ છે અમેરિકા, તેમણે વિસ્મયથી વિચાર્યું. લાંબા પહોળા રસ્તાઓ, આસપાસના મોટા વૃક્ષો અને કંઈ કેટલીય ગાડીઓ. ગાડીની બહારનું તાપમાન લોહી થીજાવી દે તેટલું ઠંડુ હતું, પણ ગાડીમાં તો ગમી જાય તેટલી ઉષ્મા હતી. આ દેશ અને ભારત વચ્ચે કેટલો બધો તફાવત હતો. કોઈ ભીડ નહીં, સાયકલો વચ્ચે ઘૂસ મારે નહીં, કોઈ ગાયો, બળદો, ઊંટગાડીઓ કે હાટલારીઓ પણ નહીં, કેવળ ખૂબ જ ઝડપથી ચાલતી ગાડીઓ, ગાડીઓ અને હજી વધુ ગાડીઓ. પુરાણોમાં જાત જાતના લોકોનું વર્ણન થયું છે. નાગલોક, યક્ષલોક, કિન્નરલોક, પાતાળલોક, આ કયો લોક હશે? તેમણે એ જ સમયે શ્યામને બોલતો સાંભળ્યો એટલે આ વિચારધારા અટકી ગઈ. એ પૂછી રહ્યો હતો, ઘરે બધા કેમ છે? હર્ષ કેમ છે? અરે, એ તો બહુ તોફાની થઈ ગયો છે. હું આવી રહી હતી ત્યારે મારી સાડીનો પાલવ ખેંચ્યા જ કરતો હતો અને આગ્રહ કરતો હતો કે તે પણ મારી સાથે જ આવશે. પણ પછી જ્યારે તેણે જાણ્યું કે બાપુ તો નથી આવતા, તો તરત પોતાનો આગ્રહ પણ તેણે પડતો મૂકી દીધો. દાદાની આંખનું તો એ રતન બની ગયો છે. તમે સાંભળી રહ્યા હતા ડોલર વહુ નવલકથાના અંશોને, અને નીલાબા પહોંચી ગયા છે અમેરિકા. અને હવે આપણે વાત કરવાની છે એમના અમેરિકાના જીવન વિશેની. પરંતુ આ વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હર્ષ બહુ ભાગ્યશાળી કહેવાય. તેને પોતાના દાદા દાદી બંનેનો પ્રેમ મળે છે. બાપુ પણ જો તમારી સાથે અહીંયા આવ્યા હોત તો બહુ સારું થાત, પણ તું તો એમનો સ્વભાવ જાણે છે ને, એમને તો કસામાં રસ નથી. અહીં આવીને આ બધા વૈભવ અને પોતાની આંખે તે જોઈ શક્યા હોત, પણ તેને બદલે તેમણે તો ત્યાં તટસ્થ જ રહેલું એ જીવનને પસંદ કર્યું છે. અચ્છા, કહેતો ખરો, અનિતાને બાળક આવવાની કોઈ તારીખ આવી છે? કદાચ આવતા અઠવાડિયે. હવેથી તે ઘરે જ રહેશે. એક બાળકી અવતરશે અને ડોક્ટરો કહે છે કે ગર્ભમાં બાળક સારી રીતે ઉછરી રહ્યું છે. નીલાબા ખૂબ જ નિરાશ થયા. તું કુટુંબનો મોટો દીકરો અને તને જો દીકરો આવ્યો હોત તો બહુ સારું થાત, પણ આપણે કંઈ ભગવાન રામ જેવા મોટા રાજા છીએ? આપણને કુંવર આવે તેવી શું જરૂર ભાઈ? બા, આપણે સામાન્ય માણસો જ છીએ. મને એટલી જ ઈચ્છા છે કે બાળક નોર્મલ હોય. પણ એક ગામડામાં ચોથા ધોરણ સુધી ભણેલા નીલાબાને આ તર્કમાં શું સમજ પડે? મોટી લોનની પાછળ ઉભેલું ખૂબ મોટું મકાન તેમણે જોયું. હરિયાળી લોનની આસપાસ ફૂલોના અને અન્ય છોડો પણ હતા. વચ્ચેથી ગાડી હાંકી શકાય તે માટે સિમેન્ટનો એક રસ્તો પણ હતો. નીલાબા વિચારતા હતા કે આવી કઈ આ તો ઓફિસ હશે, પણ ત્યાં તો શ્યામે કહ્યું, બા નીચે ઉતરો, ઘર આવી ગયું. તો આ શ્યામનું ઘર હતું? આટલો સરસ મહેલ શાસ્ત્રીનગરમાં નાનકડા 30x40 ફૂટના ઘર સાથે આની સરખામણી કેવી રીતે થઈ શકે? ઘરના દરવાજે નીલાબા પહોંચ્યા અને તેમને તો માન્યામાં જ ન આવ્યું કે જે સ્ત્રીએ દરવાજો ખોલ્યો તે ખરેખર તેમની પુત્રવધુ અનિતા જ હતી. સુરભીના લગ્ન વખતે જોયેલી અનિતા ક્યાં હતી, જે રેશમી સાડીઓ અને ઘરેણામાં સાક્ષાત લક્ષ્મી દેવી જણાતી હતી, અને આ અનિતા સહેજે તેવી નહોતી દેખાતી કોઈ દ્રષ્ટિએ નહીં. કેવું દ્રશ્ય અનિતાનું જોયું નીલાબાએ, એનું વર્ણન તો હવે પછી કરીશું. પણ આધુનિકતાનો રંગ તો હોય જ ને, અને એ પણ અમેરિકામાં. આવો માણીએ વિરામ બાદ વાતને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નાના વાળ, ઢીલો ગાઉન, ચાંદલા વિનાનું કપાળ, બંગડીઓ વિનાના હાથ, મંગળસૂત્ર પણ નહીં, નથણી પણ નહીં, કોઈ માછણ જેવી લાગતી હતી. એક જ સ્વીકાર્ય તફાવત એ હતો કે તેની ત્વચા વધુ ગૌરી એટલે કે ગૌરવર્ણી લાગતી હતી. અનિતાએ હસીને પૂછ્યું, બા કેમ છો તમે? મજામાં છું, નીલાબા બોલ્યા અને ઘરમાં દાખલ થયા. પણ તેમને જે સ્વાગત મળ્યું તે તેમણે ધારેલું હતું તે કરતાં ઘણું જ ઓછું નીકળ્યું. તેમને હતું કે તેમની પાસે આવતા જ વહુ નીચી નમીને પગે લાગશે. એ વખતે આશીર્વાદ આપવા માથે છાંટવાના અક્ષત તેમણે પોતાની પર્સમાં હાથ વગા પણ રાખ્યા હતા. તેમણે એમ ધારેલું કે અનિતા તો લીલી રેશમી સાડી અને સુહાગણના અન્ય બધા ચિહ્નો સાથે તૈયાર થઈ તેમનું સ્વાગત કરશે. પણ વાસ્તવમાં આ તો કડવું અને તદ્દન અણધાર્યું દ્રશ્ય હતું. જીવનમાં આવા દ્રશ્યો જ આપણને ધારેલી સ્વપ્નની નગરી કે જેની અપેક્ષાઓ વધુ હોય તેમાં જોવા મળે છે. નીલાબા હજુ તો બીજી કઈ બાબતો જાણશે અને અમેરિકાનો મોહભંગ થશે કે નહીં. સાચી રીતે અને સાચાપણાની મૂર્તિ અને પોતાની સાંસ્કૃતિક વહુ મીનાક્ષીના ગુણો એમને યાદ આવશે કે નહીં, એ બધું જ હવે હું તમને આવતા એપિસોડમાં કહીશ. આ માટે તમારે આવતા અઠવાડિયે મારી સાથે જોડાવાનું છે. ત્યાં સુધી તમારા અભિપ્રાય આ શો વિશે, રેડિયો પાલનપુર વિશે અને અમારા તમામ શો વિશે તમારે મોકલી આપવાના છે 9512-66-88 પર. અને સાથે સાથે તમે અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ્સ એટલે કે એક્સ, ફેસબુક, વોટ્સએપ અને ઈમેલ થકી પણ તમારા પ્રતિભાવ તમારા અવાજમાં રેકોર્ડ કરીને પણ મોકલી શકો છો. આપ સૌને વિનંતી છે કે આપ અમારી મોબાઈલ એપ્લિકેશન તમારા બંને એટલે કે એન્ડ્રોઇડ અને આઈફોનમાં ડાઉનલોડ કરી શકો અને અમારી સાથે જોડાયેલા રહો. સતત ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના અમારા રેડિયો સ્ટેશનના બિંદુને કેન્દ્રિત કરી અમને માણતા રહો. તમારા અભિપ્રાય અમારા માટે અમૂલ્ય છે. ફરી મળીશ. હું છું આરજે યાર અને તમારાથી અત્યારે આ શો પરથી અલવિદા કહું છું. પણ આવતા અઠવાડિયે ચોક્કસથી મળીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગા હર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: हो।
1: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજી પ્રિયંકા. આજે આપણે માનવીની ભવાઈમાં પહોંચી ગયા છીએ, તેના અંતિમ પડાવની નજીક. પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક, જેની અંદર માણસના જીવનની ભવાઈ એ માણસને ક્યાં લઈને પહોંચે છે એની વિશે પન્નાલાલ પટેલે આપણને અદ્ભુત નિરૂપણ કર્યું છે, અદ્ભુત લેખન કર્યું છે. તો ચાલો આગળ જાણીએ કે છપ્પનિયા દુકાળમાં આ માનવીની ભવાઈ એ માણસને ક્યાં લઈ જાય છે. ગામમાં થઈને જાણે કોઈ લશ્કર પસાર ન થયું હોય એવા ને એવા જ હાલ હતા. ચૂલા, કોઠીઓ અને કોટલા ભાગી નાખ્યા હતા. દૂધ દહીંના વાસણ અને રાંધવાવાળા પેલા પાટુડા અને બેડાના ઠીકરે ઠીકરા હતા. જ્યારે કોઈને કોઈ ઠેકાણે તો પડભીતનો વહેમ પડતા ભીતની સાંઠીઓએ કાઢી નાખી હતી. કોઠ ગુંજારમાં ખાડાએ પાડી નાખ્યા હતા. અનાજ સંતાડ્યું હોય તેમ ધારી નેસતો. આ રીતે બે ચાર જણનું અનાજ હાથ પગ થઈ ગયા હતા. પેલી ધાડમાંથી બચેલા દૂધણી ભેંસો, પાડા અને બળદ વગેરે પણ હાથ લાગ્યા એ લઈ ગયા. કોઈને કોઈ ત્યાંથી તો ઘંટી, તો કોઈને ત્યાંથી સાંભેલા અને ઘરના કમાડ પણ તાણી ગયા હતા. આખા ગામમાં જો કોઈ બચ્યો હોય તો કાળું, જ્યારે ભારેમાં ભારે નુકસાન થયું હોય તો રણછોડ અને નાનાનું. મજસ તોડી નાખી હતી. કોઠિયા નહોતાઓ ચૂરે ચૂરા. ચાર ભેંસો દૂધણી હતી તે પાડા સાથે લઈ ગયા. ઘોડીએ ગઈ અને સાંભેલું એ લઈ ગયા. પછી કમાડ, ઘંટી ને તાંબા પિત્તળના વાસણોની તો વાત જ ક્યારે. પેલી લંગડીના અંગ પર કપડાના નામે એક તાર સરખો એ ન રહેવા દીધો. એ બધું લઈ જવામાં લેખું ન ગણાયું એવું પેલું અણધમ ઘરેણું, અરે ખુદ માલી ડોસીનો જ અજવાળું થવા આવ્યું પણ હજુ સુધી પત્તો ન ખાધો. ઘરના માળા જોયા અને ઘાસના પૂળા ફેંક્યા. બારીની વાડ તપાસીને ઉકરડાનું ખાતર ફંફોડ્યું. પાછલા ખેતરને ડુંગરીએ આમ જવાનો ફરી આવ્યા, પણ એટલામાં માલી ડોશી ક્યાંય જડે જ નહીં. ક્યાં ગઈ હશે માલી ડોશી? જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: તુમ ના મેં.
1: ઘરમાં ને ગામમાં સૌ કોઈ વિચાર પર પડી ગયા, અરે ડોશી જાય ક્યાં? અજવાળું થયું ને વળી ગામના 15-20 માણસો જોવા નીકળ્યા. આ વખત તો કાળુએ વળી આવ્યો ને નાનાએ સાથે રાખ્યો. હેડ જો, પેલા ધોળા પાળાવાળી દાંતી પર જોઈ આવીએ. અરે ધોળી ને કાળી બધીએ દાંતીઓ જોઈ નાખી. નાનાએ તો આશા જ છોડી દીધી. હા ભાઈ હા, પણ ધારો કે ઘરનું લૂંટાઈ જાય પણ ડોશીનું શું થાય? તું હેડ તો ખરી મારી સાથે. કાળુને બે બાજુની લાઈ હતી. પોતાને હાથે ડોશી જડે ને ભોગે જોગે ઘરેડું ન હોય તો કાં તો પોતાના જ માથે આવે, ને નથી જતો ને નથી જતો તો એ લોકોને વહેમ પડે. કાળુને પૂરેપૂરો વહેમ હતો કે ડોશી પાછલા બારણેથી ભાગીને સીધી ડુંગળી ઉપર ચડી ગઈ હશે, પેલી ખાણોમાં જ જઈને ભરાઈ બેઠી હશે. કઈ જાનવર કરડી જાય કે પછી ગામનો કોઈ પેલા ચોક્યાતોમાંની કોઈ જોઈ જાય એનો હાથ ઝાલ્યો ન રહે તોય, પણ અત્યારે લગી જીવતી તો નથી જ. અને એવું જ નીકળ્યું. વચ્ચે ડોશીને આજુબાજુ બે મોટા પથ્થર. એવું લાગતું હતું કે જાણે કોઈ વિશાળકાય બગલું સફેદ પાંખો પસારીને ન પડ્યું હોય. નાનાનું ધ્યાન પડ્યું. આ મરી રહ્યા. નાનો ઘરેણાની પોટલી ગોતવા માંડ્યો ત્યાં કાળું ડોશીના એ નગ્ન દેહ પર માથાનું ફાળિયું વીંટાળી રહ્યો. એનાથી બોલી જવાયું, અરે રામ રામ, છેવટે આ દશા. ફાંફા મારતા નાનાને ઉદ્દેશ્યો, જરા તો અક્કલ વાપર, ડોશીના લુગડા ઉતારીને લઈ ગયા છે તો ઘરેણું ક્યાં મેલ્યું હશે? બોલાવ હેડ, પેલા જોતો નથી કેડોમાં ઝટકો માર્યો છે, ટાંટિયા ઘસી ઘસીને ખાડા પાડે છે જો. અને સ્વગત બોલતો હોય તેમ ઉમેર્યું, જીવ નીકળતા કેટલી વિપત પડી હશે. ગામમાં ત્રાસ વર્તાયો. જ્યારે વહુ હતો અને પેલા પેટના દીકરાઓએ મરેલી ડોશી એ દુશ્મન જેવી લાગતી હતી. કહેવાય છે ને કે સત્તા, પૈસો અને લાલચ એ માણસના પોતાનાઓને પણ પારકા કરી દે છે. માલી ડોશી સાથે પણ એવું જ થયું છે. આગળ શું થાય છે માનવીની ભવાઈમાં જાણીશું આ મસ્ત મજાના ગીત પછી. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે.

નાનાએ તો કહ્યું પણ ખરું, કહેતી તીરે મરી જઈશ ત્યારે મારી છાતીએ વાળીને લઈ જઈશ. છેવટે એમ જ કર્યું. સ્મશાને મળદું નીકળ્યું ત્યારે તો ઉપર નાખેલું જૂના લુગડાનું કફન જોઈને આખું એ ગામ બોલી ઉઠ્યું, અરે રે બાપડી, મારું મારું કરતી હતી ત્યારે જોયાના કરમના લેખ. નક્કર 80 વર્ષે ડોસી મરે ને તે હીરના ચીર હોય, અને આ નામના લેખિલ લુગડું. સ્ત્રીઓ આરો માંડવા નદીએ નીકળી ત્યારે જ વાત કરતી હતી, બુન ત્યારે ડોશીના કરમે એવા જ હતા, બાપડી વહુએને ગોગળે ગેસ નથી ઉતરવા દીધી, આખો અવતાર ભેગું કરે જ રાખ્યું, ને તમે ગણતર ગણો ને 8 દાયકામાં એને અંગૂઠા ભાળી ભાળીને કેટલા જ પાળા માર્યા હશે. તે માર્યા હશે 10 ઢોરનાએ ઓછું દૂજણું મેં મારી સામે એકે વરસ નથી ભાળ્યું, પછી 1 વરસના 5 પાડા ગણીએ તોય કેટલા બધા થાય, ગણો હિસાબ. શંકરદાની વહુ બોલ્યા. કોઈને કોઈ જુવાનળીઓએ આંકડો બંધ બેસાડવા પડી તો પેલી ડોશીઓ બાપડીની પાછળ સર લાડવા નથી, અને પછી કાયટાની તો વાત જ ક્યાં રહી, કહી જીવ બાળતી રહી, અને પછી તો

એ ડોશીઓએ પોતાની આવી દશા થશે કે શું એ સવાલ સાથે મરતા પહેલા પાછલી ચિંતા બારમાની તો કરી હતી. સ્વર્ગ લાડવા તો સૂઈ ગયા, પણ સ્મશાને ગયેલા ગામ લોકોને તમાકુનો અડધો જ લાડવો મળ્યો અને તે ઘરનો નહીં શંકરદાએ ત્યાંથી માગીને આણ્યો ત્યારે.

ડોશીના સૂતક તો એ જ દિવસે ઉતારી નાખ્યા. જ્યારે ફૂલ તો નાનાએ એમ કહ્યું, નાખશું હવે અવતાર, એને પેટે જન્મ લઈશું ત્યારે, નાનો બોલતો હતો એટલું. બાકી રણછોડને મનમાં એટલી દાજ હતી, દુઃખ હતું, અને કેમ ન હોય. કાલ આ વખતે તો ઘરને આંગણે ઠાકોરના જેટલો ઠાઠ હતો, અને અત્યારે આખા ગામમાં આ લોકો જ ગરીબ હતા, કંગાળ હતા. મિલકતમાં મિલકત તરીકે બે બળદ રહ્યા હતા. તે રણછોડની વહુ ને સૂજી આવ્યું અને તે છોડતાકને હાંકી મૂક્યા. પાછલે બાણે કોઠમાં ને કોઠમાં હોય તો એ ચારે ચાલ્યા જાય, કાળુથી કહ્યા વગર ન રહેવાયું. પણ ત્યારે તમે સાચ્યું શું? બંદૂકના આ પેલા ધડાકા થયા ત્યારે કઈ કેટલી વારે ધાડાવી, ત્યાં સુધી તો ધાર્યું હોત તો. અરે, અમે તો ધાન્ય ગાંસડીઓ બાંધી રાખી હતી. મેં કીધું કે જે જશે એક એક વહેલું જશે. લુગડાનાએ પોટલા બાંધી રાખ્યા હતા, પણ આ કાળસાળી ડોશીએ ભૂલાવ્યા અમને. કરણાની પોટલી તો ડોશી આખા દનથી છાતીએ બાંધીને ફેરવતી હતી. મી મીકુ આપણે હજાર ધંધે, ત્યારે છોડને ડોશી સાચવતી, પણ એને કોગળીએ થાય એ પેલી બંદૂક છૂટતા જ એવડું તો કહેવા રહ્યું કે હું જાઉં છું રણછોડ. એટલે અમે હતા એને ખોળવામાં વળ્યા, અને ત્યાં તો ઝાંપામાં અવાજ થયો. પછી દાણાની ને લુગડાની પોટલીઓ ક્યાં રહેવા લેતા? અક્કલના ખા તે વળી ખાલી મજૂર મારી નાખ્યું, અને ત્યારે એના કરતા કોઠી ઉગાડી રાખી હોત તો આ વડવાઓની એટલી વસ્તુ રહેત. ભાઈ, જવાનું થયું એ જતું રહ્યું, અને અવળું સૂજ્યું. નકર તમે તો વચાર કરો, એક ડોશી નાઠામાં કેટલા કેટલું ઉછાપાત કરતી. આ બધા કરમના વાંક. શંકરદાના કથનને સૌએ ટેકો આપ્યો.

જે ઉપર ડોશીનું મળદું મુકાયું અને કોઈ બોલી ઉઠ્યું, અરે ભાઈ ડોશીના મોંમાં કાંઈ મેલવાનું? નાનો ચીડાઈ ઉઠ્યો. અભાગણીએ અમારા હાથમાં રૂપાની વિંટી જ સરખી રહેવા દીધી નથી અને કટકા કાપીને મેલીએ? મરદા ઉપર લાકડું મૂકતા ઉમેર્યું, એ તો ચાલશે હેડો, બધું અણધણ ઘણું લઈને હેડતી થઈ છે. કળુએ મનમાં આ દીકરા તરફ ધૃણા વરસાવી પોતાના હાથની વિંટી ભાગીને ડોશીના મોંમાં એક કટકો મૂકી આવ્યો. દૂર ઉભેલા એ વૃદ્ધ આધેડોએ શંકરદાસ સ્વગત બોલ્યા, અરે ભગવાન તારી લીલા, કાળ મૂઢો કરતી હતી ત્યારે એ જ કાળ મૂઢાની વેટી અંતકાળે કામમાં આવી. આ સાંભળી લોકોને થયું જાણે ભગવાનને ડોશીને શિખામણ રૂપ ખાસડું ન માર્યું હોય. પણ એ લોકોને ક્યાં ખબર હતી કે શિખામણનું ખાસડું ખાનાર માનતા હતા એ માલી ડોશી તો ક્યાંની રવાના થઈ ગઈ છે, નહીં તો કાળુની પેલી રૂપાની રેખને થૂક કરતીને થૂકી ના દીધી હોત. ચિતા શાંત પડતા ગામ લોકોએ નાહી લીધું અને ઘરે આવ્યા. ઘર સામે નજર પાડતા રણછોડ અને નાનો એ નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

બહારથી તો દુનિયાને એમ જ દેખાડ્યું, અરે કહ્યું પણ ખરું, કેમ રડવું ના આવે ભાઈ, આ દુખે ડોસીએ દીકરા મોટા કર્યા, 9 મહિના પેટ ડલાયા છે, જનતાને કોણ ન સાંભળે, બાકી અંદર ખાને તો સૌ કોઈ આ વિલાપનું કારણ સમજતા હતા. મનમાને મહેમા કહેતા ડોશી તો મરી ગઈ પણ પાછળ આ ઘરેણાને મારતી ગઈ, પછી રડવું કેમ ના આવે, પણ સમાજના રિવાજે માન આપીને રડતી કૂટતી વહુઓ લાંબા સાદ પાડી અને રોતી રહી. જ્યારે ખોડી તો ગાળો જ ફાંટતી હતી, કાળ સાડીનું પહેરવાનું એ ના રહેવા દીધું. લમણે હાથ દઈને બેસેલા નાનાને અળખામણી ખોડીના વેણ એ વાલા લાગ્યા. ટાપસી પૂરતા ગંગણ્યો હેડતી હોય એવા ઠેકાણે થઈને પાછળ ઘોડો દોડાવો તો એ હાથમાં ના આવે. નાનાના મનમાં એમ જ હતું, અરે દેખાતું જ હતું, ડોશી જાણે ઘરેણાની પોટલી સાથે આકાશ માર્ગે હેડતી હતી અને કહેતી હતી અંગૂઠો દેખાડીને, લો હવે રાખો તમારી બૈરીઓને, હું તો આ બધું લઈને જાઉં છું. અને આ કલ્પના સાથે નાનો ભાન ભૂલ્યો, ક્રોધમાં અંધ બનીને છાતી પર મુક્કા માનીને બરાડે રહ્યો હતો. જતી રહી તો જા, પણ યાદ રાખજે, આ દેવને ઘરે તારા ઘોગળામાં બચકું ના ભરું તો તારા પેટ જણ્યો નહીં.

હાથે પગે થઈ બેઠેલા રણછોડના ઘરનાએ સવારના ટંકની તો ચિંતા જ ન હતી. ચિંતા હતી રિવાજ પ્રમાણે ગામનાને અને શંકરદા કોદર વગેરેને બે ચાર જણને મળીને ગેસ છાશમાં કડવામણ કરાવ્યું. પણ સાંજે રણછોડની મિલકત ગઈ, પણ શાક તો હતી ને, પણ શું કામની આ શાક? ડેગડીએ ને શેરપુર કોઈ

વાણિયાને ત્યાંથી અનાજ લાવે, પણ આવામાં તો કોની માય સવાર સેર સૂંઢ ખાધી છે કે ગામ બહાર પગ મૂકે ને મૂકે તોય કદાચ, પણ એ 50 ગામના પંત સલામત પૂરો કરવો એ અસંભવિત હતો. જ્યારે ગામમાં તો વધારેમાં વધારે કાળુ પાસે જ દાણા હતા ને કંઈક હતા શંકરદા પાસે, બાકી બીજા તો કોઈને કોઈ બે મણ ને કોઈ પાન છે. તો વળી અડધું ગામ તો આ ધાડ પહેલાં જ અનાજના નામે પરવારી બેઠું હતું, આંબલીની કુંપણો ને મુખની છાલ વાટીને રાંધીને ખાતું હતું. પછી રણછોડ મુખીનું કોના પેટમાં બળે કાળુને વિચારવું પડ્યું. 10 શેર દાણા રણછોડને ત્યાં જઈ મૂકી આવ્યો. હમણાં તો ધકાવો, જોકે નાનાની તો લેવાની જરાય ઈચ્છા નથી, પણ શું કરે, ખુદ માં જણ્યો નાથો જ છૂટી પડ્યો, પછી બીજું કોણ. છતાંય ખાતા ખાતા એને થયા કર્યું, કાળીઓ મને જન્મભેર મેણા મારવાનું. આજ તો છે માનવીની ભવાઈ, જે કાળુને આ જીવન માલી ડોશીએ પોતાનાથી દૂર રાખ્યો, પોતાનો દુશ્મન ગણ્યો, અને એ જ કાળુની વીંટી એ માલી ડોશીને હાથે આવી. જે કાળુને રણછોડ અને નાનાએ કદી પોતાનો ભય ન ગણ્યો, એ કાળુએ જ છેલ્લા ટાઈમે એમને ખાવા માટે દાણા આપ્યા. આજ છે કુદરતનો ન્યાય. કુદરત એ ક્યારેય પોતાનો ન્યાય કરવાનું નથી છોડતો, ભલે આજે નહીં તો કાલે. કહેવાય છે ને કે કુદરતના ઘેર દેર છે પણ અંધેર નહીં. અને જ્યારે તમે શાંતિથી ચૂપચાપ પોતાનો સમય કાઢો છો અને જેને જે બોલવું એ બોલવા દો છો, ત્યારે તમારો જવાબ એ પૂરવા માટે ખુદ સાક્ષાત કૃષ્ણ આવે છે, કુદરત આવે છે. આગળ માનવીની ભવાઈમાં શું થશે જાણીશું આવતા એપિસોડમાં. હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રેડિયો પાલન.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

93.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.